0: રાખે છે અને પશુશાળાને કીટાણુથી રહિત રાખે છે. તો લીમડાનો તેલ આધારિત કીટનાશકનો બી પ્રયોગ કરવો જોઈએ કિસાનભાઈઓ. અને સુમાહાના વરસાદના મોસમમાં પશુ ઘેરુંને બિલકુલ સાફ સુથરા અને ફૂંકેલું રાખવું જોઈએ. મખોડા બી મારવાનું કામ કરવું જોઈએ. એમાં સહી સાટ કઈના કીટાણુ રહે, કોઈ કીટની તેવી દવાઈનો બી છિડકતું રહેવું જોઈએ. લીંબુ ઘાસના તેલનો છિડકાવ કરી દેવો જોઈએ. તો કિસાન સાથીઓ, પશુઓના ખનીજ મિશ્રણ 30-50 ગ્રામ પ્રતિદિન આલો જોઈએ. તેનથી પશુઓની દૂધ ઉત્પાદન અને તેની શારીરિક ક્ષમતા બનેલી રહે. તો કિસાન સાથીઓ, એની વાતમાં અગર દીખ્યા ન જાય તો કિસાનભાઈને પશુઓને બરસીમ બી ખવડાવી જોઈએ. અને હારા ચારામાં અગર કિસાનભાઈને દેખી જાય તો ઓરવાનો જો સમય રહેશે, તેઓ ઓરવાનો સમય એક મહત્વપૂર્ણ રહેશે. અને અંકુરણ કટાઈ અને તેની સંખ્યા અને તેનું ઉત્પાદન અને તેના તાપમાન પર ઘણી ધ્યાન રાખવી પડશે. કિસાન સાથીઓ, જ્યાદાતર કિસાન ભાઈઓને જો બરસીમ ને એવી રીતે તેની કટાઈ સારું કિસાનભાઈને અને તેના પાણી પર બી ધ્યાન દેવું જોઈએ. અગર સુમાહાના ધનમાં હોય અને અગર કોરડો હોય તો બરસીમ ને 9-10 ઉનાળામાં પાણીની જરૂરત પડે છે અને સુમાહામાં તેના પાણીની જરૂરત નહીં પડે છે. તો કિસાન સાથીઓ, કટાઈ અને સારાની ઉપજ અગર કિસાનભાઈ લે ને તો અધિકતર કિસાનભાઈને વાટો બી કમ થો કમ ખવાડો પડે. અને પહેલી કટાઈ 50 દિનમાં અંદર થઈ જાય અને બાદમાં 5-6 કટાઈ 28 દિનોના અંતરાળ પર થતી રહેશે. તો કિસાન સાથીઓ, મેં હમણે તમને પશુપાલનની એવી કઈ પ્રકારની અસલી અસલી વાતો વટાડ્યો, તાકી અમારા કિસાન ભાઈ અસલી થી અસલી પશુપાલનની પૂરી જાણકારી સાંભળીને કિસાન ભાઈ તેનો જ્યાદા સે જ્યાદા પશુપાલન કરે અને તેનથી નીકળવાળા ગોબરથી કિસાન ભાઈ આપણી ખેતી કરે અને ખેતીથી કિસાન ભાઈ પૂર્ણ જૈવિક રૂપથી ખેતી કરે, તાકી તેઓને રાસાયણિક ખાતરની આવશ્યકતા નહીં પડે. અને મહેંગા રાસાયણિક ખાતરને બી લાગવા વાળા કિંમતને બી કમ કરી શકે.
1: હું છે આરજે રાકેશ
2: અને હું છે આરજે કમતા ડામોર.
1: તમે સાંભળી રહ્યા છે કાર્યક્રમ
2: ખેતીવાડી,
1: આપણા ઝાબવાના પહેલા સામુદાયિક રેડિયો સ્ટેશન રેડિયો ટંટિયા ભીલ 90.8 FM ઝાબવાની આવાજ પર. તો ચાલો કિસાન ભાઈઓ, હાવ લઈએ એક નાનો બ્રેક અને બ્રેકના બાદ આપો સાંભળવાના છે આપણા ઝાબવા જિલ્લામાં પારાના એક એવા કિસાન ભાઈ રમેશ વાસકેલ, ત્યાં પશુપાલન કરીને અસલ અને મોટો મુનાફો કમાઈ રહ્યા છે. કીનુની વાત તીનુની જુબાની.

0: બસ
1: બ્રેક ના બાદ એક વખત ફેર દેખી સ્વાગત છે તમારું કાર્યક્રમ ખેતીવાડીમાં. તો કિસાન ભાઈઓ, કાર્યક્રમની આગાડી વડાવી અને હા બાપુ હા મળી આપણા ઝાબવા જિલ્લામાં રામા બ્લોકના પારા ગામના એક એવા કિસાન ભાઈ રમેશ વાસકેલ ત્યાં પશુપાલન કરીને અસલ અને મોટો મુનાફો કમાઈ રહ્યા. સાલો હાવ હા મળી તીનું વાત.
2: આજ કિસાન ભાઈઓને એક પશુપાલન કરીને દૂધના વ્યવસાયના બારામાં જાણકારી સાંભળવા જઈ રહી છે. તો કિસાન સાથીઓ, પશુપાલન કરીને કિસાન ભાઈ આપણે જ ઘેરીને પલાયનને રોકી શકે અને જ્યાદાથી જ્યાદા રોજગાર આપણા ઘેરમાં કરી શકે અને તેનથી ગોબર અને કઈ પ્રકારના એવા આપણા હગળા પશુઓના ખાતરથી કિસાન ભાઈ આપણી ખુદની ખેતીને જૈવિક બનાવી અને ઘી ઓર દૂધનો ઉપાય કરીને અને તેના વેચીને કિસાન ભાઈ જ્યાદા સે જ્યાદા લાભ કમાઈ શકે. તો કિસાન સાથીઓ, આજ એવો હિ એક સફળ કિસાન ભાઈ છે જો રમેશજી વાસકેલ અને તી ગ્રામ નવાપાડા વિકાસખંડ રામા જિલ્લા ઝાબવાનો નિવાસી છે અને તેઓ ઘણા સાલથી પશુપાલનનો ધંધો કરીને આજ ત્યાં અસલી તરફથી વ્યવસાય કરી રહ્યા છે. તો રમેશભાઈ નમસ્કાર.
3: નમસ્કાર.
2: તો રમેશભાઈ, અમારા કિસાન ભાઈઓને એ બતાડો કે તમે કેટલા સાલ તો ભેંસ પાલનનો કામ કરી રહ્યા?
3: હું 20 સાલ હોઈ ગયા ભેંસનું કામ કરતા.
2: 20 સાલનો. તો 20 સાલમાં એ બતાડો રમેશભાઈ કે તમને એ તમને દિમાગ કાં તો આવ્યો?
3: દિમાગ હમણાં મતલબ એક દૂસરાને દેખે દેખે ને કર્યું કામ.
2: તો તમે એનામાં કેટલી ભેંસે પાળી મેલ્યો?
3: અભી તો મેરા પાસ 15 ભેંસે હૈ.
2: 15 ભેંસે હૈ.
3: 5 ગાય હૈ.
2: 5 ગાય હૈ. તો રમેશભાઈ, આપ તમારો દૂધ કેટલો નીકળે તમારા વેચીનું?
3: દૂધ હોય જાય 2 ટાઈમ નો 1.5 ક્વિન્ટલ.
2: 1.5 ક્વિન્ટલ. તો દનભરમાં કેટલાની આમદની થઈ જાય?
3: દનભરમાં આધો તો એનું પશુને ખવડાવવું પડે, આધી આમદની થઈ
2: જાય. અચ્છા, આધી આમદની થઈ જાય ઓર આધા પશુને ખવડાવવાનું ના જાય. તો એમાં તમારી કન 20 ટોટલ માલ થઈ ગયો, મતલબ 15 ભેંસીઓ અને 5 ગાયો. તો એમાં તમને કેટલા લોકોની દનભરમાં કામ કરવામાં લોકોની જરૂરત પડે જશે વાટો ખવડાવવાનું એવું બધું?
3: 2-3 જણા હોય જાય દાન ભરમાં.
2: અચ્છા અચ્છા.
3: ચારા ડાલના, વાટા ડાલના, ચા પાણી પીલાના.
2: હા હા. ઓર બારીકી સે ઇનમાં ફાર્મમાં હું દેખવાનું કામ પડે આપણ?
3: ઓર દેખવાનું કોઈ ઇધર ઉધર કરના, ગોબર ખીચના.
2: હમ હમ.
3: ગોબર ફેંકના.
2: અચ્છા અચ્છા. તો એનથી મતલબ તમને પૂરી તરહ સંતુષ્ટ હે? અગર તમે બડો ફાર્મ ખોલવાની કોશિશમાં હો કે ઓર આગે હું કરવા ચાહો?
3: અભી તો ખોલી ભી શકા બડા થોડા.
2: હમ.
3: ધીરે ધીરે.
2: હમ.
3: પેલે કામ થા ભી ધીરે ધીરે તો બડા હૈ. હર સાલ થોડી થોડી બઢ રહી હૈ.
2: તો અગર બડો શેડ બનાવીને અગર તમે જ્યાદા થી જ્યાદા ભેંસે પાળીને જ્યાદા થી જ્યાદા દૂધ ઉત્પાદન કરી શકો તો એની બાદમાં તમે ખેતી ભી કરતા હોય?
3: હા, સાથ મેં ખેતી ભી ને સાથ મેં એ પશુપાલન દોઈ કામ હો રહ્યા.
2: દોઈ કામ હો રહ્યા. તો તમારી કન કેટલી જમીન હૈ જો ખેતી કરવા લાયક?
3: જમીન તો હે મારા પાસ 10-12 વીઘા.
2: હા, 12 વીઘા જમીન હે. ઓર તેના પર પશુપાલન નું ખાવાહારું જો સરી હે એના બારે કઈ કહી શકો?
3: જો ચરી બો રાખે, જુવાર બાજરી મક્કા.
2: હા. ઓર પશુ આહારું ખો ઓર મો જો જિંતી આપણ મતલબ બહાર થી મૂળ નહી લાવવું પડે?
3: અભી બારિશ મેં તો જુવાર ઓર બાજરી બોતે ઓર ઠંડ મેં બરછી રજગા યે બોતે.
2: અચ્છા અચ્છા. ઠંડ મેં બરછી ઓર રજગા. તો હમણે તમારા પશુઓને ખવડાવવાનું લીલામાં હું આલી રહ્યા? તમે
3: લીલામાં અભી તો બાજરી દે રે.
2: હા.
3: ઓર જુવાર, જુવાર અભી દે રે પર જુવાર દેંગે.
2: હા,
3: હરી જુવાર.
2: ઓર વાટામાં હું મેળવીને ખવાડો?
3: વાટામાં એ મક્કી કાન ગેહું કા એ વાટા ને કપાસ કી ખલી.
2: અચ્છા અચ્છા. ઓર ગોબર ધનમાં કેટલા વાર હિસાબ કરો?
3: ગોબર ધનમાં તો 3-4 વાર હો જાય.
2: હા હા.
3: સુબે દુપહેર હાંજે.
2: હા. અગર પશુ બીમાર થઈ જાય તો તિનન તમે કિકમ પારખો કે બીમાર છે?
3: ઓ તો કભી બુખાર હોય તો ઠંડ ચડ જાય.
2: હા હા.
3: તો થર થર દર કાપતે હો.
2: હા.
3: ને કોઈ કોઈ દૂસરી બીમારી હોય તો ફિર વો ચલવામાં તકલીફ આવે. એક વો બીમારી હે ને લંગડાપન હો જાતા. હા. તો વો તો લંગડા લંગડા ચલે ફિર. હા.
2: તો તમને એ માલમ છે કે અભી સરકારે 1962 કરીને એક પશુપાલન હારું એક અસ્પતાલ આમથી એક જેવી રીતે આપણે જો અસ્પતાલની ગાડી હોય કે નહીં એવી રીતે પશુઓને બી એક ગાડી બની હોય તેના નંબર છે 1962. તમને માલમ છે કે આપણે ઘર પશુ બીમાર થાય જાય તો તેના બોલાવી શકીએ?
3: હા, માલમ તો હે પર અભી એકદમ જરૂર નહીં પડી હે. અભી બોલાયા નહીં હે
2: અભી તક નહીં.
3: હા હા. એ આસપાસ કે પાસ કે ડોક્ટર સાહેબ કર લેતે હૈ
2: આતે જાતે હૈ. તો પશુપાલન વિભાગ આપકા પૂરા સહયોગ કરતા હૈ?
3: નહીં તો કરતા ને એ પાસ મેં તો કરતા.
2: હા. અગર જ્યાદા બીમારી હોય તો આપ ઉસકા ઇલાજ કે લીએ ઉસસે બુલા સકતે હૈ?
3: જ્યાદા. હા, જ્યાદા તકલીફ હોય તો બુલાએંગે પર અભી તકલીફ જ્યાદા નહીં આઈ.
2: હા. अगर छोटी मोटी बीमारी अगर होती है तो पशुओं को तुम क्या दवाई पिलाते हो, किस तरह से करते हैं देख रहे हो, कम करो
3: पशुओं की? तो अभी डॉक्टर से संपर्क करता हूँ।
2: अच्छा,
3: घर बुला लेते हैं।
2: हाँ हाँ, तो डॉक्टर आ जाता है?
3: आ जाता है।
2: तो घनी असल बात बता दी रमेश भाई, तो नहीं दूध पालन नहीं अने हमारा और किसान भाई जैसे केवी खेती करी ने खेती ने हाथे हाथे तीमा गोबर कितनी टाली निकली जाए?
3: गोबर साल भर में निकल जाए 40-50 ट्राली।
2: 50 ट्राली? हाँ। तो एक ट्राली कर करीबन 2,500-3,000 में वैसा जाती है?
3: हाँ, एक ट्राली भी 2,500 की बेची 2,500 की।
2: अच्छा अच्छा, 2,500। तो ठीक है, इनती भी इनकम था जाए और दूध की भी था जाए।
3: हाँ।
2: तो हमारा जो गाँव में जो रेडियो पर हमड़ी रहा जाता जाता रमेश भाई एक बात बता दो कि हमारा जो किसान भाई है तीन भी अभी जागृति आई जाए तो तीनों बारह में तुम बेशब्द थी उन बारीकी थी बता दो।
3: हम तो कह सकते कि मतलब सब अपन किसान भाई का धंधा ही मतलब ये पशुपालन का है तो करो ही।
2: हाँ, सरकार भी उसको कुछ योजना दे सकती,
3: सरकार भी दे सकती थोड़ा बहुत कई।
2: हाँ, और दिन थी आपड़ा एक पलायन भी रोका है जो बाहर गाँव में नहीं जाए।
3: हाँ, उससे बाहर जाने की जरूरत नहीं रहती, अपन घर घर का घर काम हो जाए, खेती खेती कर ले,
2: आत्मनिर्भर था जाए,
3: आत्मनिर्भर था जाए।
2: हाँ, तो घनी असल भाई रमेश भाई आजकल जी यही हम बात बता रहे तो किसान साथी जरूर इन्हीं हमारा सफल किसान भाई रमेश भाई आजकल ने बात सांभी है अने जरूर तीन थी तमो लाभ लेजो अने रेडियो पर हगला हामल वाला किसान भाइयों ने अने हगला जागरूक दूध पालक वाला जो किसान भाई है तीन हमारा निवेदन है कि हमारी इन्हीं बात ने हमलन जरूर तमो आगे बढ़वाने पूरी कोशिश कर जो अने हगला हमला वाला किसान भाइयों ने नमस्कार।
3: नमस्कार।
1: हूँ से आरजे राकेश
0: अने हूँ से आरजे कमता डामोर
1: तमो हमली रासे कार्यक्रम खेती वाड़ी आपड़ा झाबवाना पहला सामुदायिक रेडियो स्टेशन रेडियो टंटिया भील 90.8 FM झाबुआनी आवाज पर। तो सालो किसान भाइयों एक वक्त हजू लई नानो ब्रेक अने हामळीए आपड़ा झाबवा जिलामां आदिवासी समुदायमां जब लाड लाडिया पैणे अने तीनवा जो गावे त्यु घणुं मजानुं अने असल गीत हामळीने पासा भेळा था हूँ कार्यक्रम खेतीवाड़ीमां जाजो मती कहता हामळता रहेजो झाबवानी आवाज पर सामुदायिक रेडियो स्टेशन रेडियो टंट्या भील।

0: બ્રેક ના બાદ એક વખત ફેર દેખી સ્વાગત છે તમારો કાર્યક્રમ ખેતીવાડીમાં. તો કિસાન ભાઈઓ, કાર્યક્રમ ખેતીવાડીને આગાડી બઢાવી અને હામળી પશુપાલન અને ડેરી વ્યવસાયની વિસ્તારપૂર્વક વાતો બધી વાતો વટાડી રહ્યા છે. આજ આપુન મારા સહયોગી ભાઈ કમતા ડામોરજી, કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ઝાબવાના સહયોગ દેખી.
1: ડેરી ફાર્મ હારું કેવો પ્રબંધન રાખવો જોઈએ અને ડેરી ફાર્મમાં કિકમ જગ્યા સાફ સફાઈ રહેવી જોઈએ અને તેના બારામાં કઈ એવી બીમારીઓ સંબંધી આગલી વાતોના બારામાં સારો અને તેના સ્વચ્છ રોશની અને તેનાને કેટલી જગા જોવે આદિ એટલી નરી વાતોના બારામાં હું વિસ્તારથી કિસાન ભાઈઓને વાત વતાડવા જઈ રહ્યો છું. તો કિસાન ભાઈઓ, ભારતમાં ગાય ભેંસ અને પશુધનના પાલનનો કૃષિમાં ઘણો મહત્વપૂર્ણ સંબંધ છે અને આજ ભારત પૂરા દેહમાં વિશ્વમાં દૂધ ઉત્પાદનના ક્ષેત્રમાં સબથો આગાડી છે. હર ગાય દૂધ ઉત્પાદનની ક્ષમતા અને વિકસિત દેશોની તુલનામાં આપણું ઘણા કમ છે અને પશુ જનગણનામાં 2019ના અનુસાર ભારતમાં પશુધનની સંખ્યા 535.78 મિલિયન છે. ત્યાં પિછલી જનગણના 2012ની તુલનામાંથી 4.6% જ્યાદા છે અને યુ વટાડે છે કે લોક ડેરી પાલનમાં રુચિ લઈ રહ્યા છે અને લોકડાઉનમાં ભી અસલ મુનાફો કમાયો છે. દૂધ ઉત્પાદનોના પ્રતિ બઢતી માંગને દેખી તો ડેરી ઉદ્યોગના બળાવાળા કઈ પ્રકારના અવસર ડેરી વ્યવસાય, ડેરી કૃષક અને પશુપાલક એના ક્ષેત્રમાં વિકસિત તકનીકોને અપનાવીને અને વ્યવસાયથી પૂરો લાભ પ્રાપ્ત કરી શકે. ડેરી વ્યવસાયના હાગલા પ્રબંધનથી દૂધની એક બૂંદ ઉચિત મૂલ્ય પ્રાપ્ત કરી જઈ શકે. વ્યવસાયિક દૂધ ઉત્પાદન ડેરી કૃષક પશુપાલક અને એનાને એની માર્ગદર્શિકાના માધ્યમથી ડેરી ફાર્મના પ્રબંધન, પ્રજનન પ્રબંધન, રોગ પ્રબંધન, આહાર પ્રબંધન, ટીકાકરણ અને ડેરી ફાર્મીઓના વિષયમાં જ્ઞાન ભેળો કરવા હારું ઉચિત પ્રબંધન અને વ્યવસાયને બી લાભ પ્રાપ્ત આપું એના જ્ઞાન પ્રાપ્ત કરીને આપણું કરી શક્યું. તો કિસાન સાથીઓ, ડેરી ફાર્મના પ્રબંધન, ડેરી ફાર્મમાં સૌથી પહેલું દેખી જાય કિસાન ભાઈઓ, તો આપણે જો પશુપાલન કર્યા હોય તો સૌથી પહેલું કિસાન ભાઈને તેની સાફ સફાઈ પર જ્યાદાથી જ્યાદા ધ્યાન દેવામાં સમય લાગે છે. સાફ સફાઈ અને સાફ સફાઈ ફાર્મ હારું સાફ સફાઈ ઘણી જરૂરી છે અને ગંદકીમાં કઈ તરહના રોગાણુ પડે છે ત્યાં પશુને બીમાર કરી નાખે છે અને પશુઓથી થાવાળા મુનાફાને માં કાફી કમી લાવી દેશે. કિસાન સાથીઓ, રોજ રોજાના આપણું

નો 7 વાગે તક હર રોજ 2 ઘંટામાં પશુને પાણી પીવાડતું રહેવું જોઈએ, તાકી પશુ તણાવમાં નહીં આવે અને તે એક સુરક્ષિત તેના આપણે આપને મહેસૂસ કરે અને તેનાથી કઈ પ્રકારની બીમારીઓથી લાગવાથી બી તેની સંભાવના બનેલી રહે. કેમ કે તેઓના પેટમાં બી બચડો પડી રહેશે તો તેની હારું ઇના એવી પશુઓના ધ્યાન આપણને રાખવા પડે છે. ફાર્મથી અગર દુર્ગંધ કઈ ગંદકી આવતી હોય યા ધોવાડો થી પ્રદૂષિત થતો હોય યા હવા આદિથી ઇના આપણ દૂર રાખવાનું. જેવી રીતે ઉકેડો તેની ગંદકી મારી પાસે આવતી હોય તો માન લો મેરે ઉકેડો રે તો આપણા પશુ સારો બી નહીં ખાય, તે એવી ઘણી ચીજોને કિસાન ભાઈને ધ્યાન રાખવાની અને પશુને આરામ કરવા હારું. તો કિસાન સાથીઓ એ વાતમાં અગર દેખી જાય તો પશુને કેટલા ઘંટા આરામ કરવો જોઈએ તો એની હારું આપણે બતાડી ગયું છે કે ઇન્સાનોની તરફ હર ઇન્સાન જેવી રીતે રહેશે એવી રીતે દૂધવાળા પશુઓને બી આરામ કરવું ઘણું અસલ લાગે છે. અગર સહી તરહથી પ્રબંધ અગર હોય તો પશુને 15 થી 16 ઘંટા તક તેઓને બેહવા હારું સમય મળવો જોઈએ અને પશુ જેટલો આરામ કરે અને તેટલું તેઓનો શ્વાસ બહેતર બનેલો રહે. જેવી રીતે તેનો શ્વાસ અગર બહેતર રહે તો કિસાન ભાઈને મુનાફો મળે. અગર પશુ બીમાર થઈ જાય તો કાફી પરેશાનીઓ સામનો કિસાન ભાઈને કરવો પડે અને કદી કદી પશુઓની દેખરેખ સહી નહીં કરવાના બદલામાં મોત બી થઈ જાય છે. તો કિસાન ભાઈઓ આરામદાયક ફર્શની વ્યવસ્થા રહેવી જોઈએ અને તેની બાદમાં કાચી મીઠી અને રેત મેળવીને એવા ફરસ તૈયાર કરવો જોઈએ તેમાં ગાય યા પશુ તેમાં પિશાબ કરે તેથી નિસવાઈને તેમાં મય ઉતરી જવું જોઈએ. અને સૌથી બહેતર એ છે કે પશુઓને વાડાની અંદર બાંધી નહીં રાખે જવો જોઈએ અને તેનાથી તેની મરજી તો ઘૂમી ફરી શકે એટલી તેના જગાની વ્યવસ્થા લેવી જોઈએ. અગર એ સંભવ નહીં હોય તો કમથી કમ તેઓની દોરડી લાંબી બાંધેલી રાખવી જોઈએ. પશુને હંમેશા ટૂંકે દોરડે નહીં રાખવો જોઈએ અને તેનાથી તેના કઈ પ્રકારની સમસ્યા આવે છે. એક તો તેના બેહવામાં સમસ્યા આવે છે અને બીજી વાત તેના શરીર ઉપર મૂંડકું લાદે યા ઉપર મૂંડકું ખંજોળે યા ફેર બહીને એમ ઝંઝુકાઈને કઈનું મખોડું બહે તેના બી ત્યાં આરામથી ભૂમિન રગેતી શકે મૂનકે કરીને ઝાટકી શકે અને એટલી આરામદાય હારું ખુલ્લી જગા પશુને દૂધવાળા પશુને રહેવી જોઈએ તાકી તે કઈ પ્રકારની પરેશાનીથી તણાવમાં નહીં આવી શકે અને કિસાન ભાઈને દૂધ બી અસલ હાલે અને બીમારીથી કિસાન ભાઈ તેનાને આરામથી વસાડી શકે. અને એક પશુને એટલી જગાની જરૂરત દેવી જોઈએ તેનાથી તેના ઉઠવા બેહવામાં કઈ પ્રકારની એવી પરેશાનીઓ નહીં આવી જોઈએ. બીજી વાત કિસાન ભાઈઓ એ દેખી જાય કે આપણું જેસે આપણો પશુ અગર વાવા વાળું હોય તો તેના ટાઈમ પર કિસાન ભાઈને આપણ જો દેખભાળ કરવી જરૂરી રહેશે. અને એવી ઘણી વાતો છે કે જે બછડાનો જન્મ જબ તણાવપૂર્ણ સ્થિતિમાં થાય છે અને તેઓનો સહી પ્રબંધન તેઓની માં અને બચ્ચાને પૂરી તરહથી બછડાને સ્વચ્છ અને સહી ઉત્પાદન લેવા હારું કાફી જરૂરી છે. એની અવસ્થામાં આપણે કઈ એવી વાતોને ધ્યાન રાખીએ જેવી રીતે વાવાથી 3 હપ્તા પહેલો ગાય યા ભેંસ હોય તેના તીહોના ટોળાથી અલગ કરી લેવું જોઈએ. તેનાથી તીહોની કઈ પ્રકારની લડાઈ વજાય તેનાથી કઈ એવી સોટીઓ બી નહીં આવે તો તેને હારું તેના કિસાન ભાઈઓ એક અલગ જગા બાંધીને તેના અલગ ખવાડવાનું કામ ચાલુ રાખવું જોઈએ. તો કિસાન સાથીઓ વાવાના 15 દિન તો પહેલો દાણાની માત્રા ધીરે ધીરે બઢાઈ દેવી જોઈએ અને વાવાથી 15 થી 20 દિન પહેલો પશુને 50 થી 100 ગ્રામ તક મિનરલ આલવા ચાલુ કરી દેવું જોઈએ તાકી પશુમાં થવાવાળા જો કમજોરી અને તેના પોષણની કમીને બી આપણું રોકી શકીએ. ઉત્પાદનની તાકાત બી બળી જાય અને પીવાનું સાફ પાણી 24 ઘંટા પશુ કન ઉપલબ્ધ રહેવું જોઈએ તાકી તે તેની મરજીથી કેટલા બી ઘડી તું પાણી પી શકે. અગર જરૂરત નહીં હોય તો બછડાના જન્મની પ્રક્રિયામાં કદી બી હસ્તક્ષેપ નહીં કરવો. અગર બછડો આડો ટેડો હોય યા કઈ પ્રકારની એવી સમસ્યા હોય તો આપણે તેના પર રિસ્ક નહીં લેવાની અને એની ચીજને નિપટવા હારું આપણા પ્રશિક્ષિત ડાક્ટર પશુપાલન વિભાગમાં જઈને યા વેટનરી ઓફિસરને મળીને વેટનરીમાં જો કામ કરવા વાળા જો પશુપાલનના જો વિભાગીય
काम जो काम करे से तीना कंपोट

આપણ હંગલા ભાઈઓ અને બહેનો નું નમસ્કાર. હું છે આરજે ભાવના અને તમે હમલતા રહેજો ઝાબુઆ નો પહેલો સામુદાયિક રેડિયો સ્ટેશન રેડિયો ટંટિયા ભીલ 90.8 FM ઝાબુઆ ની આવાજ. સાથીઓ આવો હમલ્યો યો ભીલી લોકગીત ગાયક કલાકાર માલિંગ કટારાની આવાજમાં આરજે ભાવનાની હાથે.

0: स्टेशन रेडियो टांडिया भील 90.8 एफएम आपरो रेडियो आपरी बातें। आप सुन रहे हैं झाबुआ का पहला सामुदायिक रेडियो स्टेशन रेडियो टांडिया भील 90.8 एफएम आपरो रेडियो आपरी बातें।
1: નમસ્કાર કિસાન ભાઈઓ, સ્વાગત છે તમારો સામુદાયિક રેડિયો સ્ટેશન રેડિયો ટંટિયા ભીલ 90.8 એફએમ ઝાબવાની આવાજ પર। હું છે આરજે રાકેશ અને રોજની જેમ તમારી વસમાં આજ ફેર કાર્યક્રમ ખેતીવાડી લઈને હાજર થયો છે। અને કિસાન ભાઈઓ, હું રોજ તમારી વસમાં ખેતીવાડી દેખા જોડાયેલા મુદ્દા, ખેતીવાડીની સમસ્યાઓ અને તેના સમાધાનની વાતો લઈને રોજ એના સમય પર હાજર થતો રહું છે। અને કિસાન ભાઈઓ, આજના કાર્યક્રમમાં આપું વાતો સાંભળવાના છે પશુપાલનની। જેવી રીતે કિસાન ભાઈઓ, આપણા કિસાન ભાઈ હારું ખેતી જેટલી જરૂરી છે એટલી જરૂરી આપું પશુપાલન બી છે। કેમ કે આજના જમાનામાં પશુપાલન ઘણું કમ થઈ ગયું છે અને લોગ હા વિના પર ધીરે ધીરે કમ ધ્યાન દેવા માંડી ગયા છે। પણ જો દૂધ અને ઘીની જો માંગ છે એને સમજી નહીં રહ્યા કિસાન ભાઈઓ। આજના સમય પર અગર આપું તરીકા દેખી પશુપાલન કરી તો આપું પલાયન પર બહાર જવું નહીં પડે અને અસલ અને મોટો મુનાફો આપું આ ઘેર બેઠા આપણા સોરા સાબર અને આપણી ખેતી હમાલતા જઈને ઘેર કરી શકીએ। તો કિસાન ભાઈઓ, આજની કડીમાં આપું પશુપાલનના બારામાં વિસ્તારપૂર્વક જાણકારી સાંભળવાના છે અને બધી વાતો આપું સાંભળાવે તકનીકી તરીકા દેખી અને કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ઝાબવાના સહયોગ દેખી મારા સહયોગી ભાઈ કમતા ડામોરજી અને હાથે હાથ એક એવા કિસાન ભાઈ રમેશ વાસકેલ ત્યાં પારાના રહેવા વાળા છે અને ત્યાં પશુપાલન કરીને ઘણો અસલ અને મોટો મુનાફો કમાઈ રહ્યા છે, તેનુંની વાત પણ આજ આપું એના કાર્યક્રમમાં સાંભળવાના છે। તો કિસાન ભાઈઓ, જાજો મતી કહેતા સાંભળતા રહેજો કાર્યક્રમ ખેતીવાડી।
2: તો કિસાન સાથીઓ, દૂધ માનવ જીવનમાં અમૃતને સમાન માન્યું ગયું છે અને દૂધ ઉત્પાદનના શ્રી માનવ જીવનમાં હુદો પ્રયોગ થાય છે અને આધ્યાત્મિક કાર્યકલાપોમાં ભી જેટલો ભી મહત્વપૂર્ણ એનો એક યોગદાન છે। અને એક અનુમાનના અનુસાર સન 2020-21માં ભારતમાં દૂધનો કુલ ઉત્પાદન 209.96 મિલિયન ટન અને વિશ્વના કુલ ઉત્પાદનના 23% છે। શ્વેત ક્રાંતિ જબ લાવેલા તેના ટાઈમ પર તકનીકી પ્રયાસોથી ભારતમાં આજ એના ક્ષેત્રમાં વૈશ્વિક અગવા બનીને એકદમ ભારત ઉભરી રહ્યો છે અને પૂરા ભારતના લગભગ 12 મિલિયન પરિવાર પશુપાલન અને દૂધ ઉત્પાદનથી જોડેલા છે। હરિત ક્રાંતિ અને પશુપાલનમાં આવેલી તકનીકી ઉન્નતિને કારણે પશુઓનું દૂધ ઉત્પાદન સારો અને તેની ઉપલબ્ધતામાં ભી બદલાવ આવી ગયો છે અને એના હગલા બદલાવની વસમાં એક હાનિકારક કૃત્રિમ દવાઈઓ જી કેમિકલ્સ વાળી દવાઈઓ રસાયણના થી જો સારાથી જો આપણે છિડકાવ કરીએ અને દૂધના મૂળ સંવર્ધનથી જોડેલા ગતિવિધિઓથી દૂધનો ઉત્પાદન અને બજારમાં જૈવિક સિદ્ધાંતોને અપનાવીને પશુપાલન અને દૂધ ઉત્પાદનમાં મૌલિકતા અને સમગ્રતાને બનાવી રાખવો જોઈએ, એ ઘણું જરૂરી છે। કેમ કે જૈવિક વિધિને દ્વારા પશુપાલન કરવાનો અર્થ એવો થાય છે કે પશુઓને જૈવિક સારો ખવડાવવો જોઈએ અને તેની જગા પર જો સારાની જો વ્યવસ્થા કરવી જોઈએ તેનામાં દવા છાંટવાનો કીટનાશકનો ઉપયોગ કદી બી નહીં કરવો જોઈએ। જો કિસાન સાથીઓ, યો હુદો દૂધ પશુ પર અસર પડે છે અને પશુને દ્વારા આલેલું દૂધ હુદો મનક ખાય છે તો તેની હારું જીવ જૈવિક નહીં કહેવાય, તેની હારું આપણને જૈવિક રાખવા હારું એની ચીજોનું કિસાન ભાઈને કાફી જ્યાદા ધ્યાન રાખવું પડે। પશુ ચારાગાહ તક બી પહોંચ અને બહાર બી તેના ફરવાનું એની હાથે એન્ટીબાયોટિક અને હાર્મોનના નિયંત્રણનો ઉપયોગ બી એમાં કરવા સામેલ છે એની વિધિને દ્વારા કૃત્રિમ રૂપથી બનેલા પદાર્થ જેવા રૂપે દવાઈ પૂરક ના રૂપમાં ઉપયોગમાં કરવા વાળા સારાને પશુ સારાને અનુવાંશિક રૂપથી સંશોધિત યા પરિવર્તિત ઘટકોથી પરહેજ કરી શક્યો છે. એવા પ્રકારથી પશુપાલનમાં કૃત્રિમ હાનિકારક પદાર્થોને ભી પૂરા તંત્રને સેટી અને સાફ સુથરા શુદ્ધ અને એની વ્યવસ્થા પર ધ્યાન રાખવો પડે છે. જૈવિક વિધિને દ્વારા પશુપાલન સારું ધ્યાન દેવા વાળી ગુજવાતીઓ તો કિસાન સાથીઓ, પશુધનની ઉત્પત્તિ અને વિધિને દ્વારા પ્રયોગમાં લાવવા વાળા ઘટકો અને ઉત્પાદનો, એનો પ્રચાર પ્રસાર, વિજ્ઞપ્તિ આદિ પર અવયવો પર પ્રબંધન કરીને પશુઓથી એનાને જાળવી રાખવું પડે છે. તો કિસાન સાથીઓ, જ્યાં સારો મેલગીતીની જગાને સારા ગા બોલે છે અને સારા ગામના સર્વા પશુઓને સર્વાની જગા બી રહેવી જોઈએ અને ચક્રિય પ્રબંધન પશુઓને દ્વારા સર્વો જોઈએ અને એનમાં અસલ માન્ય કે છે ગોળ ગોળ ઘૂમીને અને તીનથી સરાઈને કાળખંડને બળાવી અને તીહને લાગતમાં કમ કરવામાં બી મદદ મળે છે. અને જૈવિક વિધિને દ્વારા પશુપાલન વિધિમાં આવાસ અવધિને દોરાન પશુઓનો સારો મુખ્યતઃ સારાના સાયલેજ બનાવી લેવો જોઈએ. દૂધવાળા પશુઓને કુછ માત્રામાં અલગથી પૂરક અને ખાદ અને ખનિજ તત્વોના એવું સીજો આલ્યો જોઈએ, તાકી દૂધ ઉત્પાદન કરવા સારું અનુવાંશિક ક્ષમતાને પૂર્ય કરી જઈ શકે. ભલે તીહોને ઉચ્ચ ગુણવત્તા વાળો સાયલેજ ખવાડવો પડે. તો કિસાન સાથીઓ, પશુઓનો સારો જૈવિક વિધિને દ્વારા પશુપાલન પ્રબંધનમાં પશુઓનો જો સંપૂર્ણ આકાર, સંપૂર્ણ આહાર, કૃષિ ઉત્પાદો, પત્તો, ઘાસ, ભૂસોના વ્યવસ્થિત રૂપથી સમાવેશ કરીને ઉત્પાદિત અને સંચાલિત કરી જાય છે. ને અલાવા કુછ કૃત્રિમ અને પ્રાકૃતિક પદાર્થોનો ઉપયોગ અતિરિક્ત પૂરક સારાના રૂપમાં ભી કરી જઈ શકે છે. સાધારણતઃ દૂધવાળા પશુઓના બચડા જેની ઉંમર 9 મહિનાથી કમ હોય અને તેના સારામાં 20% થી જ્યાદા ગેરજૈવિક સ્ત્રોતોનો ઉપયોગ કર્યો જઈ શકે છે અને પ્લાસ્ટિકના છરા, યુરિયા, રાસાયણિક ખાતર, સ્તનધારી યા મુરગી પાલન વધથી ઉત્સર્જિત સહ ઉત્પાદનોની અનુમતિ નહીં મળશે. એમાં કિસાન સાથીઓ, સ્વચ્છ દેખભાળ જીવન વિધિને દ્વારા પશુપાલન પ્રબંધમાં નિયમોના અનુસાર પશુપાલકોને સ્વચ્છ દેખભાળ પ્રથાઓને ભલી ભાંતિને સ્થાપિત કરવાની જરૂરત રહેશે. સ્વચ્છ દેખભાળ પ્રથાઓમાં કઈની બી એની વાતને ધ્યાન રાખવું જોઈએ. જેવી રીતે ઉપયુક્ત પ્રજાતિઓ અને પશુધનનો ચયન કરવો જોઈએ અને પર્યાપ્ત માત્રામાં સારાનો પ્રબંધન કરવો જોઈએ અને એક ઉચિત વાતાવરણ બનાવવો જોઈએ. તેમાં તણાવ, બીમારી, પરજીવી આધારિત બીમારીનો રોગનામ, ટીકાનો ઉપાય, પશુ અને તીહુના જીવ વિજ્ઞાનનો બૃહદ જ્ઞાન, પશુ કલ્યાણ આદિથી બળાયો આલવો જોઈએ. કિસાન સાથીઓ, એની વાતને ધ્યાનમાં રાખીને પશુ એના હારું એક ઉચિત વાતાવરણ બનાવવામાં મદદ મળે છે. તેનથી દર્દ અને તણાવ નિવારણમાં સહુલિયત થઈ જાય છે અને પશુપાલક રોગ રોગધામ અને એન્ટીબાયોટિક્સનો પ્રયોગ નહીં કરી શકે. તેનમાં એની વાત હારું પ્રેરિત અને પ્રોત્સાહિત કરી જાય છે કે એનમાં આપણા પશુઓનો ઉપયુક્ત ઇલાજ પરંપરાગત તરીકાથી કરવો જોઈએ. પણ એન્ટીબાયોટિકનો રાસાયણિક દવાઓના ઇસ્તેમાલની બાદમાં પશુઓને જૈવિકની તરફ સંબોધિત યા ક્રય વિક્રય નહીં કરી શકી. પશુપાલક અને પશુઓના શારીરિક વિકાસ સારું હાર્મોન્સ અને અન્ય દવાઓનો પ્રયોગ નહીં કરી શકી. કિસાન સાથીઓ, કૃત્રિમ ગર્ભાધાનનો પ્રયોગ કેવલ જો ચિકિત્સીય આવશ્યકતા અગર ઓહે તેને દ્વારા હી કરવો જોઈએ. હાર્મોન્સને દ્વારા શરીરનો તાપ ઉપચાર અને પ્રેરિત બચડાનો જન્મ સાધારણતઃ વર્જિત રહેશે અને એ કેવલ ચિકિત્સા કારણો અને ચિકિત્સીય સલાહના જો અવસ્થામાં હી કર્યો જાય છે. તો કિસાન સાથીઓ, અપવિષ્ટ પ્રબંધન અપવ્યય પ્રબંધન કિસાન ભાઈઓ પશુ પાલકોને અપવ્યય પ્રબંધનની તરફ ખાસ ધ્યાન દેવું જોઈએ. પશુઓના જો અપવ્યયના જો બનેલા ખાદોનો પ્રબંધન એના પ્રકાર તો કર્યો જાય છે કે ફસલીઓ મીઠી યા પાણીમાં પ્રદૂષણ ની ફેલી શકે અને એની હાથે હાથે પોષક તત્વોને બી પુનર્ચક્રણ બી થઈ જાય છે અને થતો રહેશે. કિસાન સાથીઓ એની વાતમાં અગર દેખી જાય તો જૈવિક ડેરી ફાર્મમાં પશુ આવાસની જો આવશ્યક નિર્દેશ અગર દેખ્યા જાય તો એક જૈવિક ડેરી ફાર્મમાં જાનવરોને સહી તરીકાથી રખ રખાવમાં ભી પ્રબંધનના તરીકા ભી કઈ પ્રકારનો સમાયોજનની જરૂરત પડે છે અને એમાં આવાસ ભી એક મહત્વપૂર્ણ ઘટક છે. જૈવિક કૃષિ પ્રણાલીમાં પશુધન તેમાં વિશેષ રૂપથી દૂધવાળા પશુ અક્ષર કેન્દ્રિત એમાં બિંદુ રહેશે અને એના આસપાસમાં ઈહોની સફળતાના કારક ભી ઈહોને ઘૂમતા રહેશે. તો કિસાન સાથીઓ ડેરી પશુઓના જૈવિક કૃષિ પ્રણાલીમાં મહત્વપૂર્ણ ભૂમિકા રહેશે કેમ કે આ કૃષિ પરિસ્થિતિ તંત્રને ભી સ્થિર કરે છે, એની હાથે હાથે એનથી જ્યાદા ઉપજાઉ ભી બનાવે છે. જૈવિક વિધિને દ્વારા પશુપાલનમાં આવાસનો નિર્માણ વ્યવસ્થા જાનવરોના વ્યવહારના તરીકાના અનુસાર રહેવો જોઈએ. કિસાન ભાઈઓ એની વાતનો ધ્યાન રાખવો જોઈએ કે જાનવરોને જ્યાદાતર ધૂપ અને બારીશથી વસાડવા હારું, એને અલાવા તાજી હવા અને પ્રાકૃતિક રોશની તક પૂગવાની પૂરી વ્યવસ્થા લેવી જોઈએ. એની હાથે હાથે એમાં સ્વચ્છંદ વિચરણ હારું બી પર્યાપ્ત ખાલી જગા રહેવી જોઈએ. પશુઓની આવશ્યકતાને અનુસાર પર્યાપ્ત માત્રામાં તાજા પાણીની બી વ્યવસ્થા રહેવી જોઈએ અને પશુઓને બાંધી કરીને નહીં રાખવા જોઈએ. એનાને ખુલ્લું ઘૂમવાનું અને એના હારું એનાને ફરવા હારું જગા બી રહેવી જોઈએ અને ભારતીય મવેશીઓ હારું એના હિંગડાની વિશેષતાઓને કારણ આક્રમક બી થઈ જાય, એની કારણ કઈ પ્રકારની એવી લડાઈઓ બી થઈ જશે તે ઈહની ટેડરિંગ બી કરી જાય છે અને યા જાનવરોને પર્યાપ્ત જગા મળી જાય છે તાકી ઈનાને સ્વચ્છ રૂપથી પર્યાપ્ત જગા પર વિચરણ કરી શકે. કઈ એવા અનુસંધાનોથી પતો લાગે છે કે દૂધવાળા પશુઓને 3-5 ની સંખ્યાના સમૂહમાં રાખવો જોઈએ, જબકિ એને બાંધીને વાડાને અંદર એક સીમિત સમય તક રાખ્યો જઈ શકે છે અને એને વાડાને અંદર આરામથી ઘૂમવા હારું પર્યાપ્ત જગા રહેવી જોઈએ. એના જ્યાદાતર ભીડ યા વાડાના સમૂહમાં નિબળવી જોઈએ તાકી તેઓના વશમાં સંઘર્ષ અને સંબંધિત સ્વાસ્થ્ય સમસ્યાઓ પેદા કરવાથી રોકી જઈ શકે છે. તો કિસાન સાથીઓ જૈવિક પશુધનથી લાભ, જૈવ વિવિધતા અને એકીકૃત ઉત્પાદન પ્રણાલીનો પરિસ્થિતિ કાલિક તંત્રની હાથે સદભાવ જૈવિક પશુપાલન અને જગાઓ પર જ્યાદા સફળ માની ગયું છે. જ્યાં પશુધન અને ફસલીઓ આપણા કઈ પ્રકારના સ્વરૂપમાં પાઈ જાય છે અને એનો પ્રમુખ કારણ પશુઓના સ્વાસ્થ્ય અને કૃષિ વિજ્ઞાન અને પર્યાવરણના કારકોનો આપસમાં સંબંધિત રહેવું બી માની જાય છે. પ્રમુખ કૃષિ અવયવ ઘટક એની પ્રણાલી અને તંત્રમાં સામાન્યત ઘરમાં ઉગાડ્યા જવાવાળા અને પુનઃ પ્રયોગની જેડીઓવાળા જૈવિક પોષક તત્વો પર ધ્યાન દિયો જાય અને એના પ્રકારથી કોઈ બી સંસાધન વ્યર્થ નહીં જાય છે. પુનર્ચક્રણ અને પરસ્પર સંબંધિત ચક્ર પોદા પશુ અને મિટ્ટીની વશમાં પોષક તત્વોના પરસ્પર સંબંધિત ચક્ર પર વિશેષ ધ્યાન દેવો જોઈએ. તેથી વાતાવરણની હાથે હાથે સંસાધનોનો બી સૌથી અસલ પ્રયોગ થઈ શકે. સુરક્ષિત અને શુદ્ધ ઉત્પાદ લેવો જોઈએ અને વિદેશોમાં કઈ એવા ઉત્પાદ અસ્વીકાર કરી નાખ્યા જાય છે તેનું કેમ કે તેઓના હાનિકારક અવયવના કુછ અંક પ્રયોગશાળામાં પરીક્ષણમાં પાયા જાય છે. સુરક્ષિત અને પર્યાવરણ અનુકૂળ જૈવિક ઉત્પાદના રસાયણો અને કીટનાશકો એન્ટી બાયોટિક્સ હાર્મોન્સ આદિના અવશેષ अवशेषों से मुक्त रह से। तो किसान साथियों, इन्हें हाथे हाथे इन्होंने उपयोगिता श्रेष्ठता भी बरकरार रखी जाए। प्रजातियों ना संरक्षण विशेषकर स्थानीय अने देशी नस्लों ना रखरखाव पर भी जोर दियो जाए से। उच्च गुणवत्ता वाला उत्पाद जैविक विधि ने द्वारा पशुपालन थी नकालेगा अने उत्पादों में कृत्रिम दवाओं अने कीटनाशकों नो निम्न स्तर पर इहोनो बराबर प्रयोग अने इन्हें हाथे हाथे पांचे ग्रुप था संशोधित परिवर्तित घटकों ना प्रयोग करने इन्हें रोके जा सके से अने आपने इन्हीं बात नो विश्वास अलावा जो है कि उत्पादों में विषमता नी स्थिति सामान्यतः नहीं रहे। उत्पादनों नो जो प्रमाणीकरण जैविक उत्पादनों ना तीन थी मूलभूत स्रोत थी लगाड़ी ने व्यापार विपणन नी जो प्रक्रिया नो एक प्रमाणीकरण नी प्रमाणीकरण भी इना तंत्र मा विशेषता रखे से। तो किसान साथियों, ये बड़ी वात थायो अने हमने पशुओं मा जो जैविक चीजों खवाड़वाना बारे बात थाई अने ज्यादातर किसान भाई ने हमने जो समय है पशुओं मा कुछ एवा रोग है अने हमने अगस्त नो महीनो चाली रो अने इना महीना मा कई प्रकार ना किसान भाइयों ने पशुओं मा ध्यान रखो वाली बातियो। तो किसान साथियों, इना महीना मा मुंहपका खुरपका घोटू रोग एक टंगिया रोग फड़किया रोग आदि ना टीका किसान भाइयों ने अगर नहीं लगाड़िया हो त्या हमने इना दनों मा किसान भाई ने लगाड़ लेवा जाई ताकि समय नकली जाए। तो किसान भाई ने इनी वात नो पतो नहीं रह से अने जो समय पर लागेली चीज त्या असली तरह थी शरीर मा काम करे से। तो किसान साथियों, मुंहपका खुरपका रोग थी जो ग्रस्त पशुओं ने अलग जगह पर अने अलग वाड़ा में बांधू जाइए ताकि तीनों संक्रमण बीजा पशुओं में नहीं फैली सके अने इनी आसपास ना जो पशुओं में यो रोग अगर फैलेलो ओ है तो अपना पशुओं ने तीहुनी मेरे नहीं जावा देवाना अने डगरा अगर सरवा जाता है ता भी तीहुन भेला नहीं थावा देवाना। मुंहपका खुरपका रोग थी जो ग्रस्त गाय अने जो रह से तीना गाय ना दूध ने तीना बछड़ा ने नहीं पीवाड़वानु अने रोगग्रस्त पशुओं ना मुंह पर जो खूर अने बोबा ना छाला ने भी लाल दवा जो रह से तीनों 1% घोल बनावी ने गलघोटू अने एक टंगिया रोग ना लक्षण देखाए तो तुरंत तीना आपण पशु चिकित्सक नो जो डॉक्टर से वेटनरी को तीना कन ली जाए तीना थी संपर्क करीने अपना पशुओं ने तीनों कन बताड़ू जाई। बोटुलिज्म ने जो रोकथाम हारू मरेला पशुओं ना जो हाटका अवशेष जो वसेला रह से जो फेंकी मेलेला जहाँ हर का हाटका ने वारे ता हर का तीनों हर का ही लेवा जोई नहीं तो एवं था ऐसा कि तीन में अपना पशु सर्वा जाए अने तीन हाटका ने हंगी ले से तीन ती तीन यो रोग थाई जाए से। तो किसान भाई ने इन्हीं चीजों भी अपन ध्यान रखो जोई। भेड़ बकरियों में पीपीआर अने भेड़ चेचक अने फड़किया रोग थावानी संभावना रह से अने इना रोग थी वसाड़वाना टीका भी किसान भाई ने इना टाइम पर लेवा जोई। पशुओं ने अंतः परजीवी कृमि नाशक दवाइयों अने जो डॉक्टर जो पशु चिकित्सक ने परामर्श करी ने तीन ती बात हमले ने सही मात्रा में तीहुन आलू जोई ताकि तीहुन ने कम ज्यादा नहीं था। तो किसान साथियों, किसानों हारू पशु परमेश्वर से अने पशुओं ने बहाय परजीवी थी वसाड़वा हारू उपयुक्त दवाइयों पशु चिकित्सक ने परामर्श थी जरूर पीवाड़वानी हो अने जो अपना पशु नो जो वेट है तीनों शाला से तीनों फर्श ने तीन दीवारों ने असली साफ सुथरा रखवानी हो अने निर्गुंडी तुलसी या फिर लींबू घास नो गुलदस्तो पशुशाला में लटकाड़ी नाखवानो क्योंकि तीन थी गंध जितनी भी से ते बाहाय पर जीवी ने छेटी राखे से अने पशुशाला ने कीटाणु थी रहित राखे से। तो लीमड़ानो तेल आधारित कीटनाशक नो भी प्रयोग करवो जोईए किसान भाइयों अने सुमाहाना बरसातना मौसम में पशु घेरू ने बिल्कुल साफ सुथरा अने फूकेलू राखवू जोईए। मखोड़ा भी मारवानो काम करवो जोईए इनमां सही साठ कई ना कीटाणु रहे कोई कीटनी तीन दवाई नो भी छिड़कतो देवो जोईए। लींबू घास ना तेल नो छिड़काव कर देवो जोईए। तो किसान साथियों, पशुओं ना खनिज मिश्रण 30 થી 50 ગ્રામ પ્રતિદિન આલો જોઈ તેનથી પશુઓની દૂધ ઉત્પાદન અને તેની શારીરિક ક્ષમતા બનેલી રહે. તો કિસાન સાથીઓ, એની વાતમાં અગર દીખ્યા ન જાય તો કિસાનભાઈને પશુઓને બરસીમ બી ખવડાવી જોઈએ, અને હારા ચારામાં અગર કિસાનભાઈને દેખી જાય તો ઓરવાનો જો સમય રહેશે, તેઓ ઓરવાના સમય એક મહત્વપૂર્ણ રહેશે, અને અંકુરણ કટાઈ અને તેની સંખ્યા અને તેનું ઉત્પાદન અને તેનું તાપમાન પર ઘણી ધ્યાન રાખવી પડશે. કિસાન સાથીઓ, જ્યાદાતર કિસાન ભાઈઓને જો બરસીમ ને એવી રીતે તેની કટાઈ હારું કિસાનભાઈને અને તેના પાણી પર બી ધ્યાન દેવું જોઈએ. અગર સુમહાના ધનમાં હોય અને અગર કોરડો હોય તો બરસીમ ને 9-10 ઉનાળામાં પાણીની જરૂરત પડે છે, અને સુમાહામાં તેના પાણીની જરૂરત નહીં પડે છે. કિસાન સાથીઓ, કટાઈ અને સારાની ઉપજ અગર કિસાનભાઈ લે ને તો અધિકતર કિસાનભાઈને વાટો બી કમથો કમ ખવાડો પડે, અને પહેલી કટાઈ 50 દિનમાં અંદર થઈ જાય અને બાદમાં 5-6 કટાઈ 28 દિનોના અંતરાળ પર થતી રહેશે. તો કિસાન સાથીઓ, મેં હમણાં તમને પશુપાલનની

0: કાર્યક્રમની આગળ વડાવી અને હા બાપુ હા મળી આપણા છાબવા જિલ્લામાં રામા બ્લોકના પારા ગામના એક એવા કિસાન ભાઈ રમેશ વાસકેલ ત્યાં પશુપાલન કરીને અસલ અને મોટો મુનાફો કમાઈ રહ્યા. સાલો હાબ હા મળી તીનુંની વાત.
1: આજ કિસાન ભાઈઓને એક પશુપાલન કરીને દૂધના વ્યવસાયના બારામાં જાણકારી હામળવા જઈ રહી છે. તો કિસાન સાથીઓ, પશુપાલન કરીને કિસાન ભાઈ આપણે જ ઘેરીને પલાયનને રોકી શકે અને જ્યાદાથી જ્યાદા રોજગાર આપણા ઘેરમાંથી કરી શકે અને તેનથી ગોબર અને કઈ પ્રકારના એવા આપણા હગળા પશુઓના ખાતરથી કિસાન ભાઈ આપણી ખુદની ખેતીને જૈવિક બનાવી અને ઘી ઓર દૂધનો ઉપાય કરીને અને તેના વેચીને કિસાન ભાઈ જ્યાદા સે જ્યાદા લાભ કમાઈ શકે. તો કિસાન સાથીઓ, આજ એવો હિ એક સફળ કિસાન ભાઈ છે જો રમેશજી વાસકેલ અને તી ગ્રામ નવાપાડા વિકાસખંડ રામા જિલ્લા ઝાબવાનો નિવાસી છે અને તે હું ઘણા સાલથી પશુપાલનનો ધંધો કરીને આજ ત્યાં અસલી તરફથી વ્યવસાય કરી રહ્યા છે. તો રમેશભાઈ નમસ્કાર.
2: નમસ્કાર.
1: તો રમેશભાઈ, અમારા કિસાન ભાઈઓને એ બતાડો કે તમે કેટલા સાલ તો ભેંસ પાલનનો કામ કરી રહ્યા?
2: 20 સાલ હોય ગયા ભેંસનું કામ કરતા.
1: 20 સાલનો. તો 20 સાલમાં એ બતાડો રમેશભાઈ કે તમને એ તમને દિમાગ કાં તો આવ્યો?
2: દિમાગ હમણાં મતલબ એક દુસરાને દેખે દેખે ને કરી કામ.
1: તો તમે એનામાં કેટલી ભેંસે પાળી મેલ્યો?
2: અભી તો મેરા પાસ 15 ભેંસે હે.
1: 15 ભેંસે હે.
2: 5 ગાય હે.
1: 5 ગાય હે. તો રમેશભાઈ, આપ તમારું દૂધ કેટલો નીકળે તમારે ભેંસીનું?
2: દૂધ હોય જાય 2 ટાઈમ 1.5 ક્વિન્ટલ.
1: 1.5 ક્વિન્ટલ. તો દનભરમાં કેટલાની આમદની થઈ જાય?
2: દનભરમાં આધો તો એનું પશુને ખવાડવું પડે, આધી આમદની થઈ જાય.
1: અચ્છા, આધી આમદની થઈ જાય ઓર આધા પશુઓને ખવાડવાનું નહીં જાય. તો એમાં તમારી કન 20 ટોટલ માલ થઈ ગયો, મતલબ 15 ભેંસીઓ અને 5 ગાયો. તો એમાં તમને કેટલા લોકોની દનભરમાં કામ કરવામાં લોકોની જરૂરત પડે જશે વાટો ખવાડવાનું એવું બધું?
2: 2-3 જણા હોય છે દનભરમાં.
1: અચ્છા અચ્છા.
2: ચારા ડાલના, વાટા ડાલના, ચા પાણી પીલાના.
1: હા હા. ઓર બારીકી સે ઇનમાં ફાર્મમાં હું દેખવાનું કામ પડે આપણ?
2: ઓર દેખવાનું કોઈ ઇધર ઉધર કરના, ગોબર ખીચના. ગોબર ફેંકના.
1: અચ્છા અચ્છા. તો એનથી મતલબ તમને પૂરી તરહ સંતુષ્ટ હે? અગર તમે બડો ફાર્મ ખોલવાની કોશિશમાં હો કે ઓર આગે હું કરવા ચાહો?
2: અભી તો ખોલી ભી શકા બડા થોડા ધીરે ધીરે. પેલે કામ થા ભી ધીરે ધીરે તો બડાય.
1: હા,
2: હર સાલ થોડી થોડી બઢ રહી હે.
1: તો અગર બડો શેડ બનાવીને અગર તમે જ્યાદા સે જ્યાદા ભેંસે પાળીને જ્યાદા સે જ્યાદા દૂધ ઉત્પાદન કરી શકો તો એની બાદમાં તમે ખેતી ભી કરતા હોય?
2: હા, સાથ મેં ખેતી ભી ને સાથ મેં એ પશુપાલન દોઈ કામ હોય.
1: દોઈ કામ હોય. તો તમારી કન કેટલી જમીન હે જો ખેતી કરવા લાયક?
2: જમીન તો હે મારા પાસ 10-12 વીઘા.
1: હા, 12 વીઘા જમીન હે. ઓર તેના પર પશુપાલન નું ખાવાહારું જો સરી હે એના બારામાં કઈ કહી શકો?
2: જો ચરી બોર રાખે, જુવાર બાજરી મક્કા.
1: હા. ઓર પશુ આહારું ખો ઓર મો જોઈ જેમથી આપણ મતલબ બહાર થી મૂલ નહીં લાવવું પડે?
2: અભી બારિશ મેં તો જુવાર ઓર બાજરી બોતે ઓર ઠંડ મેં બરછી રજગા એ બોતે.
1: અચ્છા અચ્છા, ઠંડ મેં બરછી ઓર રજગા. તો હમણે તમારા પશુઓને ખવાડવાનું લીલામાં હું આલી રહ્યા? તમે
2: લીલામાં અભી તો બાજરી દે રે.
1: હા.
2: ઓર જુવાર અભી દે રે, પર જુવાર દેંગે.
1: હા,
2: હરી જુવાર.
1: ઓર વાટામાં હું મેળવીને ખવાડો?
2: વાટામાં એ મક્કી કાન ગેહું કા એ વાટા ને કપાસ કી ખલી.
1: અચ્છા અચ્છા. ઓર ગોબર ધન માં કેટલા વાર સાફ કરો?
2: ગોબર ધન માં તો 3-4 વાર હો જાય.
1: હા હા.
2: સુબે દુપહેર રાંજે.
1: હા. અગર પશુ બીમાર થઈ જાય તો તિનન તમે કિકમ પારખો કે બીમાર છે?
2: ઓ તો કભી બુખાર હોય તો ઠંડ ચડ જાય.
1: હા હા.
2: તો થર કાપતે હો.
1: હા.
2: ને ઓય કોઈ દૂસરી બીમારી એવો તો ફિર વો ચલવામાં તકલીફ આવે. એકો બીમારી એક ને
1: લંગડાપન
2: હો જાતા. હા. તો ઓ તો લંગડા ચાલે ફિર. હા.
1: તો તમને એમ આલમ છે કે અભી સરકારે 1962 કરીને એક પશુપાલન હારું એક અસ્પતાલ થી એક જેવી રીતે આપણે જો અસ્પતાલની ગાડી હે કે એવી રીતે પશુઓને બી એક ગાડી બની હે તેના નંબર છે 1962. તમને માલમ છે કે આપણે ઘર પશુ બીમાર થાય જાય તેના અમે બોલાવી શકીએ?
2: હા, માલમ તો હે, પર અભી એકદમ જરૂર નહીં પડી હે. અભી બોલાયા નહીં હે
1: અભી તક નહીં.
2: હા હા. એ આસપાસ કે પાસ કે ડોક્ટર સાહેબ કર લેતે
1: આતે જાતે હે. તો પશુપાલન વિભાગ આપકા પૂરા સહયોગ કરતા હે?
2: નહીં તો કરતા ને, એ પાસ મેં તો કરતા.
1: હા. અગર જ્યાદા બીમારી હો તો આપ ઉસકા ઇલાજ કે લીએ ઉસસે બુલા સકતે હે?
2: જ્યાદા. હા, જ્યાદા તકલીફ હોય તો બુલાએંગે, પર અભી તકલીફ જ્યાદા નહીં આઈ.
1: હા. અગર છોટી મોટી બીમારી અગર હોતી હે તો પશુઓ કો તુમ ક્યા દવા પિલાતે હો? કિસ તરહ સે કરતે દેખરેખ કી કમ કરો?
2: પશુઓ કે તો અબે ડોક્ટર સે સંપર્ક કરતા હું.
1: અચ્છા.
2: હા, ઘર બોલા લેતે.
1: હા હા. તો ડોક્ટર આ જાતા હે?
2: આ જાતા હે.
1: तो घणी असल बात बता।

0: રમેશભાઈ, તમે દૂધ પાલનની અને અમારા ઓર કિસાનભાઈ જેસે એવી ખેતી કરીને ખેતીની સાથે સાથે તેમાં ગોબર કેટલી ટ્રાલી નીકળી જાય?
1: ગોબર સાલભરમાં નીકળી જાય 40-50 ટ્રાલી.
2: 50 ટ્રાલી તો એક ટ્રાલી કરીબન 2-3 હજાર માં વેચાઈ જતી હોય?
1: હા, એક ટ્રાલી 2-2 હજાર કી વેચી 2500 કી.
2: અચ્છા 2500. તો ઠીક હે, ઇનથી ભી ઇન્કમ થાય જાય, દૂધ થી ભી થાય જાય.
1: હા,
2: તો અમારા જો ગામમાં જો રેડિયો પર સાંભળી રહ્યા,
0: જાતા જાતા રમેશભાઈ એક વાત બતાડો કે અમારા જો કિસાનભાઈએ તિહન દી એવી જાગૃતિ આવી જઈ તો તેના બારામાં તમે બે શબ્દ તિહન બારીકીથી બતાડો.
1: હમ તો કહે સકતે કે મતલબ સબ અપન કિસાન ભાઈ કા ધંધા હી, મતલબ યે પશુપાલન કા હે તો કરો. હા,
2: સરકાર ભી ઉસકો કુછ યોજના દે સકતી,
1: સરકાર ભી દે સકતી થોડા બહોત કઈ.
2: હા, ઓર દિન થી આપણો એક પલાયન ભી રોકાય જો બહાર કામે નહીં જાય.
1: હા, ઉસસે બહાર જાણે કી જરૂરત નહીં રહેતી, અપન ઘર ઘર કા ઘર કામ હો જાય, ખેતી ખેતી કર લે, ઇસમે
2: ખેતી ના આત્મનિર્ભર થઈ જાય,
1: આત્મનિર્ભર થઈ જાય.
2: હા,
0: તો ઘણી અસલ ભાઈ રમેશ ભાઈ આજકેલ જી ધીમે હમણ વાત બતાડી, તો કિસાન સાથી જરૂર એની અમારા સફળ કિસાન ભાઈ રમેશભાઈ આજકેલની વાત સાંભળી હોય અને જરૂર તેમથી તમે લાભ લેજો અને રેડિયો પર હગળા સાંભળવાવાળા કિસાન ભાઈઓને અને હગળા જાગૃત દૂધ પાલક વાળા જો કિસાન ભાઈ હે તેઓને અમારો નિવેદન હે કે અમારી એની વાતને સાંભળીને જરૂર તમે આગળ વધવાની પૂરી કોશિશ કરજો અને હગળા સાંભળવાવાળા કિસાન ભાઈઓને નમસ્કાર.
1: નમસ્કાર.
3: હું છે આરજે રાકેશ.
4: અને હું છે આરજે કમતા ડામોર.
3: તમે સાંભળી રહ્યા છે કાર્યક્રમ
4: ખેતીવાડી,
3: આપણા ઝાબવાના પહેલા સામુદાયિક રેડિયો સ્ટેશન રેડિયો ટંટિયા ભીલ 90.8 FM ઝાબવાની આવાજ પર. તો ચાલો કિસાન ભાઈઓ એક વખત હજુ લઈ નાનો બ્રેક અને સાંભળીએ આપણા ઝાબવા જિલ્લામાં આદિવાસી સમુદાયમાં જબ લાડ લાડિયા પહેણે અને તીનવા જો ગાવે ત્યું ઘણું મજાનું અને અસલ ગીત સાંભળીને પાછા ભેળા થા હું કાર્યક્રમ ખેતીવાડીમાં. જાજો મતી કહેતા સાંભળતા રહેજો ઝાબવાની આવાજ પર સામુદાયિક રેડિયો સ્ટેશન રેડિયો ટંટિયા ભીલ.

0: બ્રેકના બાદ એક વખત ફેર દેખી સ્વાગત છે તમારો કાર્યક્રમ ખેતીવાડીમાં. તો કિસાન ભાઈઓ, કાર્યક્રમ ખેતીવાડીને આગળ વધાવી અને હામળી પશુપાલન અને ડેરી વ્યવસાયની વિસ્તારપૂર્વક વાતો બધી વાતો વટાડી રહેશે આજ આપુન મારા સહયોગી ભાઈ કમતા ડામોરજી, કૃષિ વિજ્ઞાન કેન્દ્ર છાપવાના સહયોગ દેખી.
1: ડેરી ફાર્મ હારું કેવો પ્રબંધન રાખવો જોઈએ અને ડેરી ફાર્મમાં કીકમ જગા સાફ સફાઈ રહેવી જોઈએ અને તેના બારામાં કઈ એવી બીમારીઓ સંબંધી હવેલી વાતોના બારામાં સારો અને તેના સ્વચ્છ રોશની અને તેનાને કેટલી જગા જોવે આદિ એટલી નરી વાતોના બારામાં હું વિસ્તારથી કિસાન ભાઈઓને વાત વતાડવા જઈ રહ્યો છું. તો કિસાન ભાઈઓ, ભારતમાં ગાય ભેંસ અને પશુધનના પાલનનો કૃષિમાં ઘણો મહત્વપૂર્ણ સંબંધ છે અને આજ ભારત પૂરા દેહમાં વિશ્વમાં દૂધ ઉત્પાદન

कम थाई सके अने दूध दोहवाना समय पर किसान भाइयों ने भी सावधानी रखी जाइए। तो किसान भाइयों दूध दोहता वक्त आपन हूँ सावधानी रखी जाइए। तो किसान भाइयों दूध दोहवा वाला व्यक्ति ना जो आदमी दूध निकाले से तीना हाथ असली तरह था हाबू था धोवेला जोई अने इन तीहू ने एक साफ कपड़ा था तीना ने नोसवा जोई अने दूध दोहवा वाला जो आदमी ने जो नोक है त्या नोक भी કાપેલા રહેવા જોઈએ અને દૂધ દોહવાતું પહેલું યા ફેર બાદમાં બોબાને અસલી તરથી ધોઈ લેવા જોઈએ અને એનાથી કઈ પ્રકારના રોગ ભી કીટાણુ લાગેલા રહે યા ગોબર રહે યા ગંદકી રહે ત્યાં પૂરી તરથી સાફ થઈ જાય અને ઉંગલાવાની બાદમાં પશુઓના બોબાને એનાને ધોઈને આજકાલ બજારમાં ભી થન ધોવા હારું ઘણા એવા ઉત્પાદકના શેમ્પૂ અને હાબુ એવા કઈ ચીજો બજારમાં બોબા દવા હારું મળે છે। તો કિસાન સાથીઓ ચિંતી હું છે કે આપણને સ્વચ્છ દૂધ મળે અને અસલી દૂધ મળે અને તેમાં કીટાણુ રહિત રહે અને આપણા દૂધની જો ક્વોલિટી બી એક નંબર રહે અને સાફ સફાઈમાં બી આપણું કામ કરવાથી આપણા દૂધ ફટી બી નહીં શકે એવી ચીજોને બારીક બારીક ચીજોને કિસાન ભાઈ ફાર્મમાં સાફ સફાઈ પર અગર ધ્યાન દે તો કિસાન ભાઈનો જો મળવા વાળું દૂધ એકદમ શુદ્ધ બનેલું રહે। તો કિસાન સાથીઓ એનાથી આપણા પશુ બી અસલી તરથી રહે અને દૂધ બી અસલી તરથી રહે અને બોબાને ધોવાની બાદમાં તીહુને એક બિલકુલ સાફ કપડાથી સાફ કરી દેવો જોઈએ અસલી તરથી બોબા ઉગાડવા જોઈએ અને એની બાદમાં કિસાન ભાઈને દૂધ ધોવાનું કામ કરવું જોઈએ। તો કિસાન સાથીઓ મેં ઘણા આપો એવા દેખી રહ્યા કે ફાર્મમાં ડાયરેક્ટ નિશાતું પાણી લેશે અને બોબા પર નાખે અને તેની બાદમાં હાથે લઘુ દોહણીનું બી રાસ બી તીહુના હાથમાં રહેશે તો તેની સારું દૂધ ધોવાતું પહેલું આરામથી તીહુના બોબા કિસાન ભાઈને પહેલા તો ધોવી અને સાફ કરી દેવા જોઈએ અને હુક્યા બાદમાં કિસાન ભાઈ તીહુનો દૂધનો દોહન કરવો જોઈએ। અને બીજી વાત દેખી જાય તો ફાર્મની અંદર સ્વચ્છ હવા અને આવવાળી રોશની ધૂપ બી અસલી તરથી તીનમાં મળવી જોઈએ। ફાર્મમાં સ્વચ્છ હવા અને રોશનીનો પ્રબંધન રહેવો ઘણો જરૂરી છે અને એની વાતનો ધ્યાન રાખવો જોઈએ કે આપણા પશુ હે તીહુના શરીર ઉપર હુદો તડકો નહીં પડવો જોઈએ અને તીનથી પશુઓમાં જ્યાદા ગરમી લાગી જાય છે અને પશુ તણાવમાં આવી જાય છે અને એનાથી એનાને કઈ પ્રકારના બુખાર યા એવી બીમારીઓ થવાની સંભાવના બી બની જાય છે। તો કિસાન સાથીઓ એના સંદર્ભમાં કઈ વાત એ તમને બતાવવા જાઉં કે દૂધ દૂધારૂ પશુ જો દૂધ આલવાળો પશુ છે તેના રોજ 16 થી 18 ઘંટા તક રોશની અને તેની બાદમાં 6 થી 8 ઘંટા તક તેના ઈંધારામાં બી રાખવો જોઈએ તે તેના શરીર હારું લાભદાયક રહેશે। તો કિસાન સાથીઓ જબ પશુમાં પેટમાં અગર બછડા અગર હોય ભારે પોગ્યો હોય ગર્ભકાળના આખરી 2 મહિનામાં પશુને 14 થી 15 ઘંટા તક ઈંધારામાં રાખવું જોઈએ। ગરમીના દિનોમાં પંખાની વ્યવસ્થા રહેવી જોઈએ અને એની હાથે 9 થી 7 વાગે તક હર રોજ 2 ઘંટામાં પશુને પાણી પીવાડતું રહેવું જોઈએ તાકી પશુ તણાવમાં નહીં આવે અને ત્યું એક સુરક્ષિત તેના આપણે આપને મહેસૂસ કરે અને તેની તીહોન કઈ પ્રકારની બીમારીઓથી લાગવાથી બી તીહોની સંભાવના બનેલી રહે કેમ કે તીહોના પેટમાં બી બચડો પડી રહ્યો છે તે તેને હારું ઈના એવી પશુઓના ધ્યાન આપણ રાખવા પડે છે। ફાર્મથી અગર દુર્ગંધ કઈનો ગંદકી આવતી હોય યા ધોવાડોથી પ્રદૂષિત થતો હોય યા હવા આદિથી ઈના આપણ દૂર રાખવાનું જેવી રીતે ઉકેડો તેની ગંદકીમાં પાછી આવતી હોય તો માન લો મેરે ઉકેડો રહે તો આપણા પશુ સારો બી નહીં ખાય તે એવી ઘણી ચીજોને કિસાન ભાઈને ધ્યાન રાખવાની અને પશુઓને આરામ કરવા સારું। તો કિસાન સાથીઓ એ વાતમાં અગર દેખી જાય તો પશુને કેટલા ઘંટા આરામ કરવો જોઈએ તો એની સારું આપણે બતાડી ગયું છે કે ઇન્સાનોને તરફ હર ઇન્સાન જેવી રીતે રહેશે એવી રીતે દૂધવાળા પશુઓને બી આરામ કરવું ઘણું અસલ લાગે છે। અગર સહી તરથી પ્રબંધ અગર ઓહે તો પશુને 15 થી 16 ઘંટા તક તીઓને બેહવા હારું સમય મળવો જોઈએ અને પશુ જેટલો આરામ કરે અને તેટલું તીઓનો સ્વાસ્થ્ય બહેતર બનેલો રહે જેવી રીતે તેનો સ્વાસ્થ્ય અગર બહેતર રહે

0: तो किसान भाई ने मुनाफा ही मुनाफा मिला है। अगर पशु बीमार था जाए तो काफी परेशानियों सामनो किसान भाई ने करो पड़े अने कदी कदी पशुओं ने देख रेख सही नहीं करवाना बदला में मौत भी थाई जैसे। तो किसान भाइयों आरामदायक फर्श की व्यवस्था रहे जोई अने तीनी बाद में कसली कासी मिट्टी अने रेत मेलवी ने एवा फर्श तैयार करवो जोई। तीन में गाय या पशु तीन में पिशाब करे तो तीन निस्वाय ने तीन में मई उतरी जवु जोई। अने सब तो बेहतर यो से कि पशुओं ने वाड़ा ने अंदर बांधी नी राखे जावो जोई अने तीन थी तीनांतीनी मर्जी तो घूमी फरी सके एतरी तीनां जगानी व्यवस्था लेवी जोई। अगर ये संभव नहीं हो है तो कम थी कम तीहोनी दोईड़ी लांबी बांधेली राखवी जोई। पशु ने हमेशा टूके दोईड़े नहीं राखो जोई अने तीन थी तीनां कई प्रकार की समस्याएं आवे से। एक तो तीनां बेहवा में समस्या आवे से अने बीजी बात तीनां शरीर ऊपर मूनकू लादे या ऊपर मूनकू खंजोले या फिर बहीने झंझुकाइन कहीं मखोड़ू बहे तीनां भी ते आराम थी घूमी रगेती सके मुनके कर झाटकी सके अने एतरी आरामदेह हारू खुली जगह पशु ने दूध वाला पशु रेवी जोई ताकि कई प्रकार की परेशानी थी तनाव में नहीं आवी सके अने किसान भाई ने दूध भी असल आले अने बीमारी थी किसान भाई तीना ने आराम थी वचाड़ी सके। अने एक पशु ने एतरी जगह की जरूरत देवी जोई तीन थी तीना उठवा बेहवा में कई प्रकार की एवं परेशानियों नहीं आवी जोई। बीजी बात किसान भाइयों ये देखी जाए कि आपो जैसे आपड़ा पशु अगर वाव वालों है तो तीना तीना टाइम पर किसान भाई ने आपड़ जो देखभाल करनी जरूरी रहे से अने एवी घणी वाचो से कि जेर बछड़ा नो जन्म जब तनावपूर्ण स्थिति में थाय से अने तीहोनो सही प्रबंधन तीहोनी माँ अने बच्चा ने पूरी तरह थी बछड़ा ने स्वच्छ अने सही उत्पादन लेवा हारू काफी जरूरी से। इनी अवस्था में आपने कई एवी बातों ने ध्यान रखी है जेवी रीते वावा थी तीन हफ्ता पहलो गाय या भैंस हो तीना तीहोना टोला थो अलग कर लेव जाइए। तीन थी तीहोनी कई प्रकार की लड़ाई बजाय तीहन थी कई एवं सोटियों भी नहीं आवे तो तीने हारो तीना किसान भाइयों एक अलग जगह बांधी तीना अलग खवाड़वा काम चालू राखव जी। तो किसान साथियों वावा ना 15 दिन तो पहलो दाणा की मात्रा धीरे धीरे बढ़ाई देवी जी अने वावा थी 15 थी 20 दिन पहलो पशु ने 50 थी 100 ग्राम तक मिनरल आलवा चालू कर देव जी ताकि पशु में थावा वाला जो कमजोरी अने तीहना पोषण की कमी ने भी आप रोकी सकी उत्पादन की ताकत भी बढ़ी जाए अने पीवानु साफ पानी 24 घंटा पशु कन उपलब्ध रहे जी ताकि तीनी मर्जी तू केतरा भी घड़ी तू पानी पी सके। अगर जरूरत नहीं हो है तो बछड़ा ना जन्म नी प्रक्रिया में कदी भी हस्तक्षेप नहीं करवो। अगर बछड़ो आड़ो टेड़ो है या कई प्रकार की एवी समस्या है तो आप तीना पर रिस्क नहीं लेवानी अने इनी चीज ने निपटवा हारू आपड़ा प्रशिक्षित डॉक्टर पशुपालन विभाग में जाइने या वेटनरी ऑफिसर ने मळीने वेटनरी में जो काम करवा वाला जो पशुपालन ना जो विभागीय काम में जो काम करे से तीना कंप्यूटर इना ने या फिर वेटनरी डॉक्टर ने सलाह ना आधार पर किसान भाई इना मा आपो काम करी सकी अने जीवे आपण कदी भी पशु ना जनवाना टाइम पर रिस्क नहीं लेवी जोई अने बछड़ा ना जन्म ना 4-8 घंटा में और अगर नहीं पड़े तो अगर एवं तो है कि 10-12 घंटा ने बाद में नहीं पड़ती हो है और तो इन्होंने असली प्रशिक्षित पशु चिकित्सा ना डॉक्टर ना या प्रशिक्षित आदमी ना माध्यम थी इन्होंने निकालव जी। वावानी बाद में पशुओं ने कुनकुना पानी थी उंगलाई देव जी अने दिन थी तीहनी पाचन क्रिया भी सही थाई जाए। वावानी बाद में पशु ने गोल ने हाथे चोकर मिलावीन खवाड़व जी तीन थी पशु ने ऊर्जा मिले से अने एवा टाइम थी शरीर पर काफी गंदगी रहेशे अने इनी आरो पशु ने जीवाणु नाशक दवाई मेळवी ने साफ कुनकुना पानी थी असली तरह थी उंगलावी ने साफ सीतरा थी तीना नोसी देव जोई। उंगलावानी बाद में पशु ना शरीर पर मखोड़ा मारवानी दवा नो छिड़काव भी कर देव जोई तीन थी मखोड़ा अने कीट तीहू पर नहीं बही सके अने संक्रमण अने कई एवी बीमारियों ने कारण चीहों पर रोक लगी जाए। तो किसान साथियों, पहले 4 से 5 दिनों तक रोज 3 वारी पशुओं ने दूध दोहो जो ही जब वाय इतना टाइम पर अने बाद मा वाती इनी बात नो ध्यान रखो जो ही कि दूध ज्यादा पूर्ण हालत में पूर्ण नहीं निकलवानो अने रोक आदू रोको पड़े से अने दूध इना कारण पूरु दूध खींचवाती दूध ज्वर मिल्क फीवर थावानी संभावना पशुओं में बढ़ी जाए से। तो किसान साथियों, घना भाई किसान भाई दूध ने लालच में आवी अने ज्यादा से ज्यादा दूध लोही नाखे से, तो हम लोग किसान भाईओ इनी ध्यान राखजो कि थोड़ू बहुत दूध बोबा में छोड़ी देवू जो अने पहला थी साल तो आवी रहा मिनरल मिक्सर ने भी लगातार आलतो रहो जाइए, वट्टो आलतो रहो जाइए, इना हिसाब थी रोजाना पशुओं ने आलवो जाइए। मिनरल मिक्सर प्रकार ना पोषक तत्वों ने शरीर में थायरी कमी ने पूरो करवा में घनी सहायता करे से अने वावानी बाद में भिन्न कई एवं कारणों ने कारण पशु की पहचान क्षमता अने तीन पर भी एवं असर पड़े से अने इहुनो एक मुख्य कारण रूमेन में थाव वाला बदलाव तिनथी ठीक करवानो एक सरल उपाय रूमी सेल बोलस नो प्रयोग करी सकी। तो किसान साथियों, ये बात थाई वावानी बाद में पशुओं की देखभाल करवानी अने हाव पशुना पेट में जो कृमि पाया जाए से त्या तीना पशुओं ने कई नी रीते नुकसान करे से तीना बारा में आपू जानकारी देखी। तो किसान साथियों, भारतीय डेरी फार्म में पेट नी कृमि अने ये एक आम समस्या से पेट में 3 प्रकार ना कृमि पाया जाए से, पहला है गोल कृमि अने बीजो से पीता कृमि अने तीसरो यकृत अने रूमेल कृमि फ्लूक। तो किसान साथियों, कृमि ना सिर्फ गाय नो आहार खाई जाए से पेट में पाया जाए से अने तीहुनो जो गाय नो आहार या कृमि खाई जाए से अने कुछ तो पशु या अपना पशु नु खून भी पी जाए से तीन थी पशुओं में पोषण नी समस्या अने पशु कमजोर थाई जाए से तीन थी वसाड़वा हारू 3 महीना पर साल में 4 वारी पशु ने कीड़ा मारवानी दवा पीवाड़वी जोईए। तो किसान साथियों, गोल कर्मी फीता कर्मी ऑन फ्लोक, तो गोल कर्मी थी वसाड़वानो अने गोल कर्मी थी वसाड़वा हारू किसान भाईओ गाय 300 से 350 किलो वजन वाली ओहे अने संकर गाय भैंस 300 से 350 किलो वजन वाली ओहे। तो अगर 300 से 350 किलो ने ओहे तो इन्होंने साल में 2 वारी फेन बेंडाजोल गोली अने 1 गोली सुमाहार ना टाइम पर अने 1 गोली टाड ना टाइम पर हियाला ना टाइम पर अने संकर गायो अने भैंसियो है तीना हारू साल में 2 वारी फेन बेंडाजोल नी गोली अने 1 गोली सुमाहामा अने 1 गोली टाड ना दनो मा हियाला मा अने फीता कृमि अने फ्लूक थी वसाड़वा हारू संकर गाय जी नो वजन 300 से 350 किलो वजन हो है तीना हारू 1 गोली फ्लू की सिलनी आइवर मेक्टिल साल में 2 वारी पहली सुमाहामा अने बीजी हियाळामा अने फ्लूक थी वसाड़वारू शंकर गाय अने डोबी हारू जिनो वजन 300 से 350 किलो तक हो है तीना हारू 18 से 20 मिली फ्लू की सिल आइवर मेक्टिल साल में 2 वारी पहली सुमाहाना टाइम पर अने बीजी हियाळाना टाइम पर। तो किसान साथियों, ये बात थाई हमारा पशुओं ना पेट में कृमि पाया जाए से तीनो कृमिना नामो अने तीहोनो इलाज हारू बात बताड़ी। तो किसान साथियों, हाउ पशु ना आहार ना बारे में बात करिए। अगर पशु ना आहार ना बारे में बात करी जाए तो पशु ना दूध वाला पशु ना उचित अने संतुलित आहार आलवो घणो जरूरी से अने इना आधार थी 4 प्रमुख भाग से पानी पर्याप्त रहेवो जोईए अने सारो वरे भरना सारा उत्पादन नी पूरी कोशिश करवी जोईए अने लीलो सारो अने लीली मक्की सरी जुवार बरसीम रसको साइलेज आदि हुकेलो सारो अने भू अने पराल एवो बधो हागळो आवेरवो जोईए। सुदाना सांद्र मिश्रण दूधनी मात्राना अनुसार आलवी जोईए। नेपियर हाइब्रिड नेपियर साइलेज बनावानो काम भी इनथू खाई जाए से। तो किसान साथी आप जानिए से कि पानी ना वगर जीवन की कल्पना भी नहीं करी जा सके से। तो पानी एक पशु आरो एक महत्वपूर्ण चीज से अने पर्याप्त ज्ञान ना अभाव में अक्सर पानी प्रबंधन नो सही मूल्य अने आप नहीं समझी पाया से। तीन हारो फार्म में आप कई नी बातों ने ध्यान रखिए। तो किसान भाइयों पानी पानी की कम राखवानो के पानी स्वच्छ रहेवो जोईए अने साफ रहेवो जोईए અને પાણી હારું 24 ઘંટા પાણી પશુ હારું ઉપલબ્ધ રહેવું જોઈએ। અગર એ સંભવ નહીં હોય તો પશુને 24 ઘંટામાં 7 થી 8 વારી પાણી પીવાડવું જોઈએ અને પાણીને જ્યાદા ટાડો અને જ્યાદા ગરમ નહીં રહેવું જોઈએ। પશુને સૌથી જ્યાદા તરે લાગે છે દૂધ દોહાની બાદમાં। તો કિસાન સાથીઓ એના હારું દૂધ દોહવા તો આધા ઘંટાના અંદરમાં હર હાલતમાં किसान भाई पशुओं ने पानी पीवार देव जोईए। नियमित अंतराल पर पानी नी जांच भी करवी जोईए। कई नी भी मान्यता प्राप्त प्रयोगशाला में इनी जांच कराई लेवी जोईए। तीन थी तीना निर्देश ना अनुसार उचित उपाय भी करवा घना जरूरी छे। तो किसान साथियों सारा में अगर बात देखी जाए तो डेरी ना पशु आहार मुख्यतः सारो खावा वाला जानवर से अने या बंदोक्रिया खाय से। અને સારો સહી પ્રબંધન કરવો ઘણો જરૂરી છે અને તેમાં એવી કઈ વાતોની ધ્યાન રાખવી પડે છે। સારાને 1 થી 2 ઇંચની લંબાઈમાં કપેલો રહેવો જોઈએ અને ज्यादा મોટો અને ज्यादा બારીક ભી નહીં રહેવો જોઈએ। ત્યાં પાચન સંબંધી કઈ એવી સમસ્યાઓને પેદા કરે છે। દાણાથી પહેલો સારો આલવો ઘણો જરૂરી છે। ઇનથી દાણાની પાચન અસલી કૃતિ થઈ જાય છે। અને હરેક 3 થી 4 દિનમાં પશુઓને બે રૂમેલ રૂમિપ્રો બોલસ આલુ જોઈએ। 3 થી 4 નો બહેતર પાચન થાય દાણાનો મિશ્રણ। તો કિસાન સાથીઓ દાણાનો સંતુલિત આલુ ઘણો જરૂરી છે। ઇનથી એવા પ્રકારથી આલુ જોઈએ કે તેમાં પ્રોટીન ઊર્જા અને વસા ખનિજ વિટામિન આદિ સહી માત્રામાં તેનાને મળી શકે। इना हारियो जानवू घणु जरूरी छे कि कईनी चीज ने कईना पोषक तत्व ने आम तौर पर इनमां हो हो मळेला छे। अने ऊर्जा खाद्य पदार्थ हारू सरसों खळ बदाम सोया खळ ग्वार छुरी अने कोरमा सूरजमुखी खळ अने नारियल खळ अने तीसी खळ दाळोनी छुरी अने एवा कई कृषि उत्पाद चुन्नी चोकर आदि किसान भाइयों ने आरवजी।
1: તો કિસાન ભાઈઓ યો હતો આજનો કાર્યક્રમ ખેતીવાડી। આજના ખેતીવાડી કાર્યક્રમમાં આપણી વાત સાંભળી પશુપાલનની બારીકી દેખી વાતો વિસ્તારપૂર્વક વાતો વતાડ્યો મારા સહયોગી ભાઈ કમતા ડામોરે અને એક એવા કિસાન ભાઈ પણ આપણું વાતો વતાડ્યો જેનું નામ છે રમેશ વાસ્કેલ। પારાના રહેવાવાળા છે અને ત્યાં ઘેર રહીને પશુપાલન કરી રહ્યા છે અને અસલ મુનાફો કમાઈ રહ્યા છે। રમેશભાઈનું કહેવાનું છે કે અગર આપણા કિસાન ભાઈ ખુદનો એવો નાનો મોટો વ્યવસાય ખોલે તો બહાર પલાયન પર જવું નહીં પડે અને ઘેર ઋણ પણ આપવું અસલ આમદની કમાઈ શકી। તો કિસાન ભાઈઓ હું રોજ તમારી હારું એવા અસલથી અસલ ખેતીવાડીના કાર્યક્રમ લાવી છે અને આશા પણ કરી છે કે અમારા ઝાબવા જિલ્લાના કિસાન ભાઈ એ બધી વાતો સાંભળે અને આપણી ખેતીવાડીમાં સુધાર કરે અને અસલ મોટો મુનાફો કમાઈ શકે। તો કિસાન ભાઈઓ આ સારું બસ એટલી વાત, કેમ કે હાવ સમય થઈ ગયો છે બીજા કાર્યક્રમોનો। હું આરજે રાકેશ લું છે તમારી દેખી ઇજાજત, પણ તમે જાજો મતી કહેતા હામલ તારે જો ઝાબવાની આવાસ પર સામુદાયિક રેડિયો સ્ટેશન રેડિયો ટંટિયા ભીલ 90.8 FM તમારા જ રેડિયો હતવાર આરજે રાકેશની હાથે।
2: આપ સુન રહે ઝાબવા કા પહેલા સામુદાયિક રેડિયો સ્ટેશન રેડિયો ટંટિયા ભીલ 90.8 FM આપણો રેડિયો આપણી વાતે।
1: હું છે આરજે રાકેશ
3: અને હું છે આરજે કમતા ડામોર।
1: તમે સાંભળી રહ્યા છે કાર્યક્રમ ખેતીવાડી, આપણા ઝાબવાના પહેલા સામુદાયિક રેડિયો સ્ટેશન રેડિયો ટંટિયા ભીલ 90.8 FM ઝાબવાની આવાજ પર। નમસ્કાર કિસાન ભાઈઓ, સ્વાગત છે તમારો સામુદાયિક રેડિયો સ્ટેશન રેડિયો ટંટિયા ભીલ 90.8 FM ઝાબવાની આવાજ પર। હું છે આરજે રાકેશ અને રોજની જેમ તમારી વસમાં આજ ફેર કાર્યક્રમ ખેતીવાડી લઈને હાજર થયો છે અને કિસાન ભાઈઓ હું રોજ તમારી વસમાં ખેતીવાડી દેખા જોડાયેલા મુદ્દા, ખેતીવાડીની સમસ્યાઓ અને તેના સમાધાનની વાતો લઈને રોજ એના સમય પર હાજર થતો રહેશે. અને કિસાન ભાઈઓ, આજ આપુ એવા વિષય પર ચર્ચા કરવાના છે તેની માનવ જીવનના હર એક મનુષ્યને જરૂરત રહેશે, એને ઔષધિ કહેશે અને આયુર્વેદિક ખેતી પણ કહેશે. તો કિસાન ભાઈઓ, આયુર્વેદિક ખેતીમાં કઈની કઈની મહત્વપૂર્ણ ફસલીઓની આજ આપુ વાત કરવાના છે. અને આપણા ઝાબવા જિલ્લાના કિસાન ભાઈ કઈની આયુર્વેદિક ખેતી કરે છે તે વાતો પણ આજ તમુન હમુ એના કાર્યક્રમમાં સંભળાવવાના છે. તો ચાલો કિસાન ભાઈઓ, હા વાર ની કરીએ. અને આયુર્વેદિક ખેતીમાં મીઠી તુલસી એક મહત્વપૂર્ણ નામ છે અને આજ આપુ એની ખેતીના બારામાં વાતો સાંભળવાના છે. બધી વાતો વિસ્તારપૂર્વક આજ આપુ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર છાપવાના સહયોગ દેખી સાંભળવાના છે. અને હાથે હાથ એક એવા કિસાન ભાઈની વાતો સાંભળવાના છે ત્યાં મીઠી તુલસીની ખેતી પણ કરી રહ્યા છે. તો ચાલો કિસાન ભાઈઓ, હા વાર ની કરીએ અને સાંભળીએ કાર્યક્રમ ખેતીવાડી. મીઠી તુલસી એક બહુમુખી ફસલ હૈ જિસકી ખેતી વિભિન્ન મિટ્ટી ઓર જલવાયુ પરિસ્થિતિઓ મેં કી જા સકતી હૈ. ઇસકી ખેતી કે લીએ આદ્ર એવં અધિક વર્ષા વાલી પરિસ્થિતિયાં અનુકૂલ હોતી હૈ. મિટ્ટી કી એક પીએચ સ્થિતિયો કી એક વિસ્તૃત શ્રૃંખલા કે સાથ દોમટ મિટ્ટી મીઠી તુલસી કી અચ્છી ફસલ કા સમર્થન કરતી હૈ. 4.3 સે 8.3 પીએચ રેન્જ વાલી મિટ્ટી મીઠી તુલસી કા સમર્થન કરતી હૈ. ઉપોષ્ણ કટિબંધી મેં મીઠી તુલસી કી ખેતી સર્દીઓ કી ફસલ કે રૂપ મેં ઓર સમશીતોષ્ણ ક્ષેત્રો મેં ગરમીઓ કી ફસલ કે રૂપ મેં કી જાતી હૈ. મીઠી તુલસી કો સીધે ખેતો મેં બોયા જા સકતા હૈ યા નર્સરી મેં ઉગાયે ગયે પૌધો કો પ્રત્યારોપિત ભી કિયા જા સકતા હૈ ઓર ફસલ કે લીએ પ્રસાર સામગ્રી કે રૂપ મેં ઉપયોગ કિયા જા સકતા હૈ. યદિ કોઈ ઉત્પાદક અપની રોપાઈ શરૂ કરને કે લીએ બીજો કા ઉપયોગ કરતા હૈ તો બીજો કો 40 સે 50 સેન્ટીમીટર કી દૂરી પર બની ઉથલી ખાઈઓ મેં બોયા જાતા હૈ. આમતોર પર બીજ દર 300 સે 400 ગ્રામ પ્રતિ હેક્ટિયર 100 સે 150 ગ્રામ પ્રતિ એકડ ઉપયોગ કી જાતી હૈ. દૂસરી વિધિ મેં કિસાન લગભગ 30 સે 40 દિનો તક ઊંચે નર્સરી બેડ મેં ઉગાયે ગયે પૌધો કા ઉપયોગ કર સકતે હૈ. પૌધો કો ખેત મેં 30x30 સેન્ટીમીટર કી દૂરી પર પ્રત્યારોપિત કિયા જાતા હૈ. પક્તિયો ઓર પૌધો કે બીચ ખેત મેં હલકી સિંચાઈ યા તો સતહી યા સ્પ્રિંકલર યા ડીપર્સ દ્વારા પૌધો કી જનસંખ્યાઓ કો બનાએ રખના આવશ્યક હોતા હૈ. યદિ ઓર જબ આવશ્યક હો ગેપ ફિલિંગ કી જાની ચાહિયે. મિટ્ટી મેં પોષક તત્વો કી સ્થિતિ કા પરીક્ષણ કરના ઓર કૃષિ વિજ્ઞાન કી સિફારિશ કે બાદ આવશ્યક માત્રા મેં ઉર્વરક ઓર ખાદ ડાલના મહત્વપૂર્ણ હોતા હૈ. મધ્યમ ઉર્વરતા વાલી મિટ્ટી મેં એક તુલસી કિસાન આવેદન કર સકતા હૈ. યુરિયા યા અન્ય સ્ત્રોતો કે રૂપ મેં 100 કિલોગ્રામ એન એકલ ફાસ્ફેટ યા અન્ય સ્ત્રોતો કે રૂપ મેં 40 કિલોગ્રામ P2O5 ઓર મ્યુરેટ આ પોટાસ યા અન્ય સ્ત્રોતો કે રૂપ મેં 80 કિલોગ્રામ K2O કે સાથ કૃષિ વિજ્ઞાન કી સલાહ કે અનુસાર માધ્યમિક પોષક તત્વ જૈસે સોને ઉગાને પર બાઈજાન રોપિત કિયા જાતા હૈ. તો સભી પોટાસ કાર્બનિક ઓર 1/3 રાસાયનિક ઉર્વરકો મેં એન હોતા હૈ. ઇસ્તેમાલ કિયે જાતે હૈ સેસ એન કો માસિક 2 ભાગો મેં બરાબર વિભાજિત લાગુ કિયા જાતા હૈ. પહેલે ઓર દૂસરે રટન મેં ફસલો કે લીએ પહેલે કે બાદ 50 કિલોગ્રામ એન હેક્ટિયર એકલ આવેદન કિયા જાતા હૈ. કોશિકાઓ કે કારણ પોટેશિયમ આવેદન મહત્વપૂર્ણ હૈ ક્યોંકિ સમય કે સાથ કારણ કે કી ક્ષયતા હોતી હૈ. ઉત્કૃષ્ટ ગુણવત્તા વાલી મિટ્ટી તુલસી કી અચ્છી ઉપજ કે લીએ માધ્યમિક ઓર અલ્પ તત્વો કી કમી કા ધ્યાન રખના આવશ્યક હોતા હૈ. એકીકૃત પોષણ પ્રબંધન કાર્બનિક ઓર અકાર્બનિક ઉર્વરકો કે સંયોજન મીઠી તુલસી કી અચ્છી વૃદ્ધિ ઓર ઉત્પાદકતા પ્રદાન કરતા હૈ. યદિ મીઠી તુલસી કી કાર્બનિક ખેતી કા પાલન કિયા જાતા હૈ તો બાયો ઉત્પાદકો કે સાથ વર્મી કમ્પોસ્ટ ખાદ કા ઉપયોગ ઉત્પાદકતા કો બઢાને મેં મદદ કરતા હૈ. તુલસી મેં ખરપતવાર નિયંત્રણ તુલસી કે ખેતી મેં ઉગાહી કે બાદ પહેલે હી દોર મેં ખરપતવાર નિયંત્રણ કે લીએ ક્ષેત્ર મેં ઘાસ બિના હોના ચાહિયે. બાદ કે દોર મેં પૂરી ઉમ્ર મેં ભર ચુકી ફસલ ખરપતવાર કે સાથ અચ્છે પ્રતિસ્પર્ધી બનતી હૈ ઓર બીચ મેં હસ્તક્ષેપ કી આવશ્યકતા નહીં હોતી હૈ. તુલસી કો ઉગાહી કે બાદ તુરંત હલકી સિંચાઈ કી આવશ્યકતા હોતી હૈ. સીધે બીજિત ફસલો મેં જૈસે બીજ गीले मिट्टी में बोए जाते हैं और बोए जाने के बाद तुरंत सिंचाई की आवश्यकता नहीं होती है। बारिश न होने पर समय समय पर सतह स्प्रिंग या ड्रिप विधि द्वारा हफ्तेवार में सिंचाई की जानी चाहिए। सामान्यतः मीठी तुलसी फसल को कीट और रोगों का महत्वपूर्ण प्रभाव नहीं पड़ता। हालांकि मुसारियम विल्ट, डाउनी मिल्ड्यू, बैक्टीरियल पत्तों की दाग वाली टेम्पिंग आफ या जड़ रोग और ग्रे मोल्ड कुछ ऐसे सामान्य रोग हैं जिनका तुलसी किसानों को नियंत्रण करना पड़ सकता है। उसी तरह तुलसी के कुछ सामान्य कीट हैं जैसे एफिड्स, कटवारे, तिलचट्टी और जापानी बीटल। सभी मामलों में किसानों को पर्याप्त मात्रा में निवेश करना चाहिए और संक्रमण या प्रकोप के मामले में वे कृषि विज्ञान से परामर्श लेना चाहिए ताकि कोई विशेष कीट या रोग का प्रतिबंध किया जा सके। बात करें तुलसी उपज की तो मुख्य फसलों की उपज हेक्टेयर प्रति 15 से 20 टन होती है और पहली और दूसरी रटुन फसलों की उपज प्रति हेक्टेयर 8 से 10 और 3 से 5 टन होती है। संगठित रूप से तुलसी की उपज हेक्टेयर प्रति 25 से 35 टन की उम्मीद की जा सकती है। लगभग 100 से 120 किलोग्राम प्रति हेक्टेयर की आवश्यकता तेल उपज की जा सकती है। तुलसी की कटाई उस समय की जाती है जब पौधा पूर्ण खिली हुई होता है। बीज गठन से पहले इस चरण के तेल की मात्रा और गुणवत्ता अपने चरम पर पहुंचती है। मुख्यतः फसल 80 से 90 दिनों में कटाई की जाती है और रटुन फसलें 30 से 40 दिनों के अंतराल पर। अधिकांश आवश्यक तेल पत्तियों और फूलों में होता है, इसलिए अच्छे तेल की प्राप्ति के लिए डंठल भागों की कटाई से बचना चाहिए।
4: हूँ से आरजे राकेश
3: अने हूँ से आरजे कमता डामोर
4: तमु हामली रासे कार्यक्रम खेती वाड़ी आपड़ा झाबवाना पहला सामुदायिक रेडियो स्टेशन रेडियो टंट्या भील 90.8 FM झाबुआनी आवाज पर।
1: तो सालो किसान भाइयों हाव समय था यो से एक नाना ब्रेक नो अने ब्रेक ना बाद हमलवाना से आपु आपड़ा झाबवा जिला ना एक किसान भाई जिनु नाम से रमेश भूरिया अने त्या मीठी तुलसी नी खेती करी रहा से इना मोह देखी आपु इनी वातियो हमलवाना से।

0: હું છે આરજે રાકેશ
1: અને હું છે આરજે કમતા ડામોર.
0: તમે સાંભળી રહ્યા છે કાર્યક્રમ
1: ખેતીવાડી,
0: આપણા ઝાબવાના પહેલા સામુદાયિક રેડિયો સ્ટેશન રેડિયો ટંટિયા ભીલ 90.8 FM ઝાબવાની આવાજ પર. તો ચાલો કિસાન ભાઈઓ, બ્રેકના બાદ એક વખત ફેર દેખી સ્વાગત છે તમારું કાર્યક્રમ ખેતીવાડીમાં. હા બાપુ, હમલવાના છે એક એવા સફળ કિસાનની વાતો. ત્યાં મીઠી તુલસીની ખેતી કરીને અસલ મોટો મુનાફો કમાઈ રહ્યા છે અને તીનુને મીઠી તુલસીની ખેતી કરવાનો અસલ અનુભવ પણ છે. બધી વાતો તેની હાથે કરે મારો સહયોગી ભાઈ કમતાડા મોરજી. તો ચાલો કિસાન ભાઈઓ, હા વાર ની કરી અને હા મળી આપણા કિસાન ભાઈની વાતો.
2: મીઠી તુલસીની ખેતીની વાતચીત વતાડવા હારું અમારી હાથમાં મોજૂદ છે એક સફળ કિસાન. તેનું નામ છે મોહનભાઈ ભુરિયા અને પિતાજી કા નામ હે અમરા ભુરિયા. એને ગાંવ ખેડલી વિકાસખંડ રામાણા છે. તો મોહનભાઈ નમસ્કાર.
3: નમસ્કાર નમસ્કાર.
2: હા મોહનભાઈ, તમે એ બતાડો કે મીઠી તુલસી તમે કેટલા સાલથી કરી રહ્યા?
3: તો 3 સાલથી કરી રહ્યા.
2: તો 3 સાલથી તમે મીઠી તુલસી કરી રહ્યા. તો ઇનથી પહેલે તમે કઈ ની ખેતી કરતા હતા?
3: સાહેબ જેને મક્કા છે એ ખેતી આપણે જે કરી રહ્યા એ કરતા હતા.
2: અચ્છા, તો સોયાબીન મક્કા એ તમે ખેતી કરતા, એની બાદમાં તમે એ મીઠી તુલસી કરવા હારું તમારા દિમાગમાં એ વાત ક્યાંથી આવી?
3: એ વાત અમારા દિમાગમાં એવી આવી કે એમાં ને તો સાલભર ખેડવું પડે ને તો રાસાયણિક દવા નાખવી પડે.
2: અચ્છા અચ્છા.
3: અને બીજી વાત એ જૈવિક ખેતી છે તો એ જૈવિક સુગર હાર દવાઈ બને અને હાર મેં કીધું લગાડીને કોશિશ કરી એમાં શું મુનાફો થાય.
2: તો મોહનભાઈ એ બતાડ કે ખેતી અગર તમે 3 સાલ તક કરી રહ્યા તો એનો મીઠી તુલસી ના સૌથી પહેલું કેવી જગામાં એ પાકી શકે?
3: એ આપણે કાળી મીઠી ઓર એક લેવલ કી મીઠી હોય.
2: અચ્છા અચ્છા.
3: કાળી જ્યાદા ભાટાવાળી ની જોવે. તો ભાટાવાળી જોવે તો મતલબ આ પૌધા છે ને આટલા મોટા થાય.
2: અચ્છા.
3: 2 થી 1.5 ફીટ તક.
2: 1.5 ફીટ તક.
3: હા. તો એમાં શું છે કે ભાટા રે તો આદુ જડ થા મતલબ નીચે લેવલ થી જ કાપવું પડે જમીન લેવલ થી.
2: અચ્છા અચ્છા.
3: તો ભાટામાં તો ઉપર નીચે કાબડ ખબડ તો કમ ફેર આવે આ વખત એના હારું ભાટાવાળી જગ્યા ને જોવે. એવી તો મતલબ માળ જગ્યા બી હોય ચાલે, પાણી થી ભરપૂર જોવે.
2: તો મોહનભાઈ એ બતાડ કે એમે તો તુલસી તો કઈ વાત નહીં રહેશે, રામ તુલસી રે શ્યામ તુલસી રે અને યા જે મીઠી તુલસી હે એનું બી તમે કાં તલાયા?
3: બી તો એ રાજગઢ તરફ છે લાયા છે. તો વો બીજ અપના તુલસી ટાઈપ બીજ હે.
2: બીજ હે
3: બારીક
2: બારીક. તો હાઉ તમને બીજી વારી બીજ લાવવાની જરૂરત નહીં પડે?
3: નહીં પડે.
2: તો એ બતાડ કે મોહનભાઈ કે જેસે બીજ તમો જે સૌથી પહેલી ઉનાળામાં ખેતરમાં ખેડાઈ કરવી પડતી હોય?
3: હા કરવી પડે ને.
2: હા કેટલી ખેડાઈ કરવી પડે?
3: બસ એક 2 વખત ખેડે કરી દેવાનું, સૂકી દેવાનું મતલબ આપણું ઉનાળાને ખેડે રહેવા દઈએ એમ રહેવા દેવાનું.
2: હા
3: મહિનાભર તેને બાદ પાછું આપણે સુમાહમાં ફેર શ્રાવણ મહિનામાં એકદમ મસલ ઉગી જાય ને તો આપણ જે હળીયો પાથરીને જશે આપણ પહેલા અલીનો રોપો તૈયાર કરતા ને મરસુનો ડોરા નાખીને એને ખુદે ઉગાડવું પડે.
2: અચ્છા. તો મોહનભાઈ એ બતાડ કે એક હમણે તમારી કઈને 2.5 વીઘા કરી મેલી તો 2.5 વીઘા હારું તમને રોપ તૈયાર કરવા હારું કઈને તરીકે છે કેટલી બીજ લાગે?
3: એ 50 થી 60 કિલો માં થઈ જાય.
2: અચ્છા. 50 થી 60 કિલો યા ગ્રામ?
3: કિલો.
2: કિલોમાં. તો મતલબ રોપ 50 થી 60 કિલો હે ને? તો બીજ તો કમ લાગતું હોય ને બારીક?
3: બીજ હેતરો લાગે.
2: અચ્છા અચ્છા.
3: બીજ તો ફેર રોપો તૈયાર થઈ જાય તેની બાદ આપણે વેગળો લગાડી શકીએ છેટે છેટે આપણા હિસાબથી.
2: અચ્છા અચ્છા. તો કિસાન ભાઈઓ, સૌથી પહેલો કિસાન ભાઈઓને મીઠી તુલસી કરવા હારું નવસરી જેવી રીતે આપણે મરસ તૈયાર કરી એવી રીતે તો કઈના મહિનામાં તમે રોપ તૈયાર કરેલો?
3: રોપ ને અમે તો ડાયરેક્ટ ખેતરમાં વાવ નાખ્યો.
2: અચ્છા ડાયરેક્ટ ખેતરમાં.
3: તો ફેર બડિયા રે માય માય કિસાન રોપો બી તૈયાર કરીને લગાડે પર મેં કીધું આપણને એટલો ટાઈમ નહીં મળે ડાયરેક્ટ બીજ વાવ દો ને ઉપર આ આપણા સિત્રા છે એક એક બે બે પાટીઓ જેટલા મતલબ લાઈનમાં
2: લાઈનમાં
3: ખાતર દે તો ઉગી જાય.
2: હા મોહનભાઈ એ બતાડ કે મીઠી તુલસીની જો આપણે તમે ખેતી કરી તો તેમાં પૌધા થી પૌધા ની દૂરી કેટલી અને કેટલી ઓળ થી ઓળ કેટલી સેટી રહેવી જોઈએ?
3: એ આપણે ગૌ કરીએ ને
2: હા
3: પાટિયા ટ્રેક્ટર ના એ પાટિયા ખેંચી દેવું ને વાવી દેવાનું આપણે રોપો વાવીએ એમ અને પાણી વાળ્યા કરવાનું તૂગી જાય.
4: તો મોહનભાઈ એ બતાડ કે પહેલો કટાવ જો આવે તો કેટલા મહિનામાં આવે?
3: પહેલો કટાવ આવે એ 4 મહિનામાં આવે. આપણે સુમાહમ લગાડી ને તો દિવાળી ગમ કટાવ આવી જાય, બીજ આવી જાય. તો બીજ આપણે રાખવો હોય તો બીજ રાખવાનો ને તો કાઢીને ફેંકી દેવાનું બહાર. બીજો કટિંગ થાય ને એ આત્રો મોટો થવા દઈને આપણો
4: ઉકાળ દેવાનું.
3: ઉકાળ લેવાનું.
4: તો મોહનભાઈ એ બતાડ કે મીઠી તુલસી જેસે અઢી વીઘામાં તમે કરી મળે તો એનાને ઉકાળ્યા બાદમાં એની મંડી કાં લાગે?
3: નિમસ મંડી લાગે.
4: અચ્છા અચ્છા. તો લગભગ શું ભાવ પર વેચાય જાય?
3: એ 5,000 થી લઈને 10,000 તક ભી ભાવ જતો રહે.
4: અચ્છા અચ્છા.
3: હા આપણ કપાની શું દે?
4: હા સમયના અનુસાર.

0: સમયના અનુસાર.
1: તો હમણાં મતલબ તમે અહીં અઢી વીઘામાં તમને કેટલા ક્વિન્ટલ લગભગ આવી જાય? ચાર કટાવમાં,
0: ચાર કટાવમાં લગભગ 30 ક્વિન્ટલ આવી જાય.
1: 30 ક્વિન્ટલ તો એક એક કટાવમાં 30 ક્વિન્ટલ તો 4 ક્વિન્ટલ થાય, 4 વારી આવે. તો કિસાન ભાઈઓ, એક સાલમાં મીઠી તુલસીથી મોહનભાઈનું કેવું છે કે 4 કટાવ લીરો, અને તો 4 કટાવના હિસાબથી લગભગ સાલભરમાં 2.5 વીઘામાં તો કેટલા રૂપિયા ખર્ચો થઈ જાય?
0: ખર્ચો થઈ જાય 50 થી 50-55 મજદૂરીના હિસાબથી.
1: અચ્છા, ઓર ફાયદો કેટલો મળે જાય?
0: ફાયદો 1.5 લાખ તક મળ જાતા હે 2.5 વીઘામાં.
1: 2.5 વીઘામાં. ઓર ઇનમાં જો બીમારીઓ કોઈ આવે મીઠી તુલસીમાં?
0: હા, એ ફફંદ વગેરે લાગી જાય. એ ફેર નકાળા કામ,
1: નકાળા કામનું. ઓર ઇનથી જ્યાદા કોઈ બીજી બીમારીઓ નહીં લાગે?
0: કઈ નહીં લાગે.
1: મહેંગી મહેંગી દવાઈઓ લાવીને
0: નહીં છાંટવાની.
1: તો કિસાન સાથીઓ, મોહનભાઈનું કહેવું છે કે અહીં મીઠી તુલસી કરી મેલી, અને અહીંયા લગાતાર 3 સાલ થા ખેતી કરી રહ્યા, અને અહીં ઘણો અસલ ફાયદો મળી રહ્યો. તો મોહનભાઈ એ બતાડ કે તમે જે તરી ખેતી કરી, તો એની ખેતીમાં તમને અમારા કિસાન ભાઈઓને કંઈ કહેવા માંગો કે જેસે જેવી રીતે માન લો અગર તમે ખેતી કરતા વખત ગોબર નાખતા વખત કંઈ કાસું ગોબર નખાઈ જાય તેનથી કંઈ થાય?
0: હા, કાસું ગોબર નખાઈ જાય તેનથી ફફૂંદ વધારે લાગે.
1: અચ્છા અચ્છા, તો કેવી રીતે કરવું જોઈએ?
0: એ તો આપણા એકવારના તાપડા ઉકેડા નાખી, ગોબર ભેળ કરી, ઉપર ઉપર નું કાસું કાસું અલગ કરી લેવાનું,
1: અલગ કરી લેવાનું,
0: નીચે નું રે આપણ નાખ લેવાનું.
1: હા, કેવાનો મતલબ કે હડેલું ગોબર,
0: હડેલું ગોબર નાખવાનું.
1: તો તેનથી ફફૂંદ નહીં લાગે?
0: તેનથી ફફૂંદ નહીં લાગે ને. હા,
1: તો કિસાન ભાઈઓ, ઇનમાં હે ને ફફૂંદ લાગવાની થોડી સી સંભાવના રહેશે, તો તેની હારું કાસું ગોબર કિસાન ભાઈને નહીં નાખવું જોઈએ. અને અમારા કિસાન ભાઈઓને એ સલાહ લો કે મતલબ એટલા સાલથી તમે એ ખેતી કરી રહ્યા તે મીઠી તુલસી કિસાન ભાઈને કરવી જોઈએ કે નહીં કરવી જોઈએ?
0: હા, કરવી જ જોઈએ મારા ખ્યાલથી. આ જૈવિક પ્રક્રિયામાં આપણો દવાનો ઉપયોગ બી થાય, સુગર હારો. તો મારા અનુમાનથી તો કિસાન ભાઈઓને કરવું જોઈએ.
1: અને મંડીમાં લઈ જાઓ, વેચવામાં કઈ પરેશાની આવે?
0: કઈ પરેશાની નહીં, ખાલી આપણને ભાડું લાગે. નિજી વાહન હોય તો કોઈ ભાડું નહીં, એ તો આપણે હર ઇન્સાન જાણે.
1: તો મોહનભાઈ એ બતાડ કે સાલભરમાં 4 વારી ખેતી થાય, તો કઈની ફસલ મતલબ પકડવામાં દિક્કત આસાની થઈ જાય? જો ઉનાળામાં પકડી જોઈએ, ચોમાહે પકડવી જોઈએ?
0: મારા ખ્યાલથી તો એ મને અસર લાગે ફસલ.
1: ઉનાળામાં બી અસર પાકે?
0: હા, ઉનાળામાં પાકી જાય ને. પાણી, આ પાણી રહેવું જોઈએ આપણે કન.
1: અચ્છા અચ્છા, તો 2.5 વીઘામાં કમ સે કમ કેટલા વારી તુલસીમાં પાણી આલવું પડે?
0: એ આપણ ગામની સુધી ફેરી 2-4 વખત, જેસે એક કટિંગ થઈ ગઈ 4-5 વાર પાણી ઘુમાવી દો,
1: પાણી ઘુમાવી દો,
0: તો એક બીજી કટિંગ મળી જાય.
1: હા, પહેલો કટાવ થોડો લેટ આવતો હોય, બાદનો કટાવ
0: તો આવી જાય 1.5 મહિના,
1: 1.5 મહિનામાં આવી જાય. તો કિસાન સાથે તુલસીની ખેતી કરવાનો ઘણો હી સરળ તરીકો આજ અમને મોહનભાઈ બતાડી રહ્યો. અને મોહનભાઈનું એ કહેવું છે કે મીઠી તુલસી કરવાથી કિસાનભાઈને કઈ પ્રકારની એવી બીમારીઓ બી નહીં આવે, અને જ્યાદા મહેનત બી નહીં કરવી પડે. અને એનામાં અગર કોઈનો સારો થઈ જાય તો શું કરો તમે?
0: એ તો આપણું નીંદવું પડે.
1: ઓર એનમાં કઈ દવા છીડીને અગર સારું મારી શકી?
0: નહીં મારી શકી.
1: અગર દવા છીડકવાથી શું નુકસાન?
0: તો એ પૂરી રાસાયણિક ને દવા બી મરી જાય ને, સારા દેવતા આવે.
1: તો કિસાન સાથીઓ, મીઠી તુલસીમાં એની વાતને ધ્યાન રાખવાની કે એમાં કેમિકલ્સનો છંટકાવ નહીં કરવો જોઈએ, અને કેમ કે એ પૂરી તરહ આયુર્વેદિક છે, અને એનો ભાવ બી અસલી મળે, તાકી એનીમાં દવા છાંટવાથી એ કેમિકલ્સ વાળી થઈ જાય. તેની સારું કિસાનભાઈઓ, એવી કઈ પ્રકારની તુલસી બી દવા છાંટવાથી ઝેરીલી થઈ જાય, તેની સારું એ આયુર્વેદિકના ઉપયોગમાં આવે, તેની સારું કિસાનભાઈઓ એમાં કમથી કમ કીડા લાગે છે, કેમ કે એ ખુદ હી એક ઔષધિ છે. તો કિસાનભાઈઓ, હજુ મતલબ અમારા કિસાન ભાઈઓને થોડી ઓર જાણકારી કે બતાડા સાહેબ કે એના કઈ રીતે કરવી જોઈએ?
0: એ તો આપણે ઘઉં ઓરાવીએ ટ્રેક્ટરથી, એને જેવું તૈયાર કરી લેવું, પાટિયા બંધાડી લેવાના ટ્રેક્ટર હાથે.
1: હા,
0: તેની બાદ આપણે લેવલ કરતો જઈને વાવતો જવાનું, અને ફેર પુછાડે આપણે જશે સાડીઓ છે આ લેડીઝ પહેરે.
1: હા,
0: એ બે પાટિયામ ઉગાડ કઈ ને ચાર પાટિયામ જેવી ઈચ્છા,
1: જેટલો
0: આપણે કઈ સાધનો હોય ઢાંકવાનો એટલું કરી લેવાનું.
1: તો મોહનભાઈ એ બતાડ કે એનાને માન લો કે કઈ ડોબણા ભરાય એવી જગ્યામાં અગર ઓરડે તો મીઠી તુલસી ની ખેતી અગર કરવી હોય તો અસલી જમીન ને ઉનાળામાં ખેડ લેવી અને ખેડ્યા બાદમાં તેમાં અસલી હળેલું ખેતર માં ખાતર નાખવું જોઈએ અને તેની બાદમાં જળ નિકાસી ની અસલી વ્યવસ્થા રહેવી જોઈએ. જળ નિકાસી ની વ્યવસ્થા કિસાનભાઈ અસલ કરે તો પૌધા તેમાં ગળે ની અને મરવાની સંભાવના બી કમ રહેશે. મોહનભાઈ તું બે તીન સાલ તો જે તુલસી લગાડી રહ્યો તેની કઈ ની ક્વોલિટી ની હતી?
0: એસટીબિયા અને મીઠી તુલસી બે નામોથી જાણીએ.
1: હા, મીઠી તુલસી માં એસટીબિયા નામની ક્વોલિટી છે અને એનથી તમને મતલબ અસલી ઇન્કમ મળી રહ્યો.
0: હા, ઇન્કમ બઢિયા મળી રહ્યો.
1: તો એનાને આગળ જ્યાદા ઉત્પાદન લેવા હારું કિસાન ભાઈ અગર માન લો અગર તમને કઈ એની તુલસીમાં અગર કઈ બીમારી આવી જાય તો તમે કોની કન જાય પૂછો?
0: તો એમાં

0: मर जाए पर मैं आज तक पूछियो नहीं।
1: हाँ, तो तमन काफी अनुभव से। तो दोस्तों हमारी कन्ना आज एक सफल किसान है, तो जो मोहन भाई भूरिया जो कि गांव खेडलीना निवासी से अने ती हुई मीठी तुलसी करी ने किसान भाइयों काफी उत्पादन ले रहा से। तो किसान भाइयों एवी नवी नवी तकनीकी नी खेती करवा थी किसान भाई ने काफी असर लाभ मिले से। तो किसान भाइयों जूनी खेती ने थोड़ो अंतर आली ने तकनीकी खेती करवामा ज्यादा लाभ मिले। तो किसान भाइयों एवी खेतीवाड़ी नी असल असल वात्यो हामल बहारू तमु हामलता रहेजो रेडियो टंट्या भील 90.8 FM झाबुआनी आवाज। तो किसान साथियों मारी हाथे किसान भाई है मोहन भाई भूरिया अने कमता डामोर ने इजाजत आलजो अने नमस्कार।
0: नमस्कार।
2: હું છે આરજે રાકેશ
3: અને હું છે આરજે કમતા ડામોર,
2: તમુ હામળી રહેશે કાર્યક્રમ ખેતીવાડી આપડા ઝાબવાના પહેલા સામુદાયિક રેડિયો સ્ટેશન રેડિયો ટંટિયા ભીલ 90.8 FM ઝાબવાની આવાજ પર। તો સાલો કિસાન ભાઈઓ હજુ સમય થઈ ગયો છે એક નાના બ્રેક નો અને બ્રેક ના બાદ પાછા ભેળા થા હું કાર્યક્રમ ખેતીવાડીમાં। જાજો મતી કહેતા હમલતા રેજો સામુદાયિક રેડિયો સ્ટેશન રેડિયો ટંટિયા ભીલ 90.8 FM ઝાબવાની આવાજ તમારા જ રેડિયો ખતવાર આરજે રાકેશની હાથે।

0: હું છે આરજે રાકેશ
1: અને હું છે આરજે કમતા ડામોર.
0: તમે સાંભળી રહ્યા છે કાર્યક્રમ
1: ખેતીવાડી,
0: આપણા ઝાબવાના પહેલા સામુદાયિક રેડિયો સ્ટેશન રેડિયો ટંટિયા ભીલ 90.8 FM ઝાબવાની આવાજ પર. બ્રેકના બાદ એક વખત ફેર દેખી સ્વાગત છે તમારું કાર્યક્રમ ખેતીવાડીમાં. તો ચાલો કિસાન ભાઈઓ, કાર્યક્રમ ખેતીવાડીને આગાડી વડાવી અને આજ આપું સાંભળી રહ્યા છે આયુર્વેદિક ઔષધિની ખેતીની વાતો. એની કડીમાં હવે આપું સાંભળવાના છે સફેદ મુસલીની ખેતી. એ ખેતી પણ કિસાન ભાઈઓ સારું ઘણી લાભપ્રદ રહેશે અને એની ખેતી કરીને પણ આપું અસલ મુનાફો કમાઈ શકીએ. તો ચાલો કિસાન ભાઈઓ સાંભળી સફેદ મુસલીની ખેતી તકનીકી તરીકા દેખી કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ઝાબવાના સહયોગ દેખી મારા સહયોગી ભાઈ કમતા ડામોરજી તમુન એની વાતો વતા રહે.
2: ખેતીવાડી કાર્યક્રમના માધ્યમથી હું આજ કિસાન ભાઈઓને સફેદ મુસલીની ખેતીના મહત્વપૂર્ણ પહેલું અને સફેદ મુસલી પકડવાના બારામાં જાણકારી સાંભળવા જઈ રહ્યો છે. તો કિસાન સાથીઓ, ધોળી મુસલીના નામથી આપણું નામ જાણીએ છે અને યા એક ઘણી મહેંગી ખેતી છે અને એની કરવાથી કિસાન ભાઈ કાફી અસલ લાભ કમાઈ શકે. તો ઇનાને આપણી ભાષામાં આપણું સફેદ મુસલીને ધોળી મુસલીના નામથી આપણું જાણીએ છે. તો કિસાન સાથીઓ, યા ફસલ એવા પ્રકારની ફસલીઓમાં જેની પ્રકારના પ્રાકૃતિક વાતાવરણની જરૂરત પડે છે તેના પ્રકારને અનુકૂળ પ્રાકૃતિક વાતાવરણમાં ભી સફેદ મુસલીની ખેતી સફળતાપૂર્વક કરી જઈ શકે છે. અગર આપણું પ્રતિકૂળ પરિસ્થિતિઓમાં સફેદ મુસલીની

યા પાયડા વડે પર્યાપ્ત હાડતા રહેશે અને પ્રાકૃતિક રૂપથી લગાતાર પાડા દિનાને ધૂપ ની મળી પાડશે અને લગાતાર નમી મળતી રહેશે. ઘણો હે ગુણવત્તા વાળો ખાતરમાં પરિવર્તન પ્રાકૃતિક રૂપથી અને એના પ્રકારથી આપણું ખેતરમાં આપણું સફેદ મુસલીની ખેતી કરી રહ્યો હે તો ખેતર જ્યાદાતર પોષક તત્વોથી પરિપૂર્ણ થઈ જશે. ધોળી મુસલીની ખેતી હારું એવી પ્રાકૃતિક વ્યવસ્થા જ્યાદાતર અનુકૂળ પરિસ્થિતિમાં થાય છે અને એના હારું આપણને એક પૈસો ભી ખર્ચ નહીં કરવો પડે છે. રતનદ્રવ્યનો વૃક્ષારોપણ એટલી જ્યાદા ખાતર અને ધોળી મુસળીને આ લેશે કે આપણને બહાર તો કઈનું ભી ખાતર લાવવાની જરૂરત નહીં પડે છે અને ની આપણને એટલું હિ હર વરે આપણું એના લગાતાર આપણું સફેદ મુસળીની ખેતી કરતા રહેવાનું અને તે આપણા ખેતરની ઉર્વરા શક્તિ ભી કમ નહીં થાય અને આવશ્યકતા કેવલ એની વાતની છે કે આપણું સિંચાઈનું પ્રબંધન કઈના પ્રકારથી કરીએ તાકિ રતનદ્રવ્ય આપણ જ્યાદા સે જ્યાદા ખાતર આલી શકે. ખેતરથી બહારથી લાવો ખાતર અને એક તરફ ઘણો મહેંગો પડે છે અને ખતરનાક બી છે. કિસાન સાથીઓ, અગર ગોબરનું ખાતર કમ હળેલું નાખી જાય તો કઈ પ્રકારની બીમારીઓ આવી જાય છે. એના વિપરીત હાડેલું અને પાયડાના ખાતરથી કોઈ બીમારી આવવાની સંભાવના નહીં રહેશે અને ખાતરથી આપણું મીટીના સ્વાદને બી લગાતાર બનાવી રાખી અને આવશ્યક છે કે ખેતરમાં એવી વ્યવસ્થા કરવાની ત્યાં પ્રાકૃતિક રૂપથી વગર કઈના બિના ખર્ચાથી મીટીને સ્વચ્છ અને સમૃદ્ધશાળી બનાવી રાખે. એના હારું રતનદ્રવ્યનો પેડ એક વરદાન સાબિત થઈ રહ્યો છે. તો કિસાન સાથીઓ, મજબૂત વાયુ અવરોધક કિસાન સાથે તેજ હવા કિસાન ઘણો નુકસાન કરે છે પણ કિસાનને યુ દેખાય નહીં કે તેજ હવાથી થાવવાળા આપણા ખેતરના અવમૂલનને ભી આપણું આજ દન તક સમજી નહીં પાયા. અગર યુ કારણ છે કે આપણા હમારા યા જેટલા ભી વાયુ અવરોધક હતેલા એનાને હરકાઈ દેવાના અને ખેતી હારું ઝાડકાની ખેતી હારું વરદાન છે કે તી ખેતીને બઢાવો મશીનરીમાં વૃક્ષ અડચણ પેદા કરે છે. આપણું આપણ લોકોની ખેતરોમાં દુબારા ઝાડકા વગર ઝાડકા વાળું કરી નાખ્યું છે અને આદર્શ ઉન્નત કૃષિનો સપનું દેખેલું પણ એ સપનું પૂરું નહીં થઈ શક્યું. પેડ કાપવાથી આપણા ખેતરની મીટી વાયુ વેગના હાથે ઉડીને લગાતાર જાતી દીશે અને આપણા ખેતર નિર્જીવ થતા ગયા છે અને તેજ હવા વાળા ટાડી યા ગરમ ખેતરમાં કઈ તરહના નુકસાન કરે છે અને તેજ વાયુની નમીને એવી ઘણો જ્યાદા ઉડાડે છે. એના પરિણામ સ્વરૂપ આપણને સિંચાઈ ફસલોને કરવી પડે છે. જ્યાદા સિંચાઈ કરવાની બાદમાં ભી આપણું ખેતરની નમીને વસાડીને નહીં રાખી શકી. તેજ હવા રોજ આપણને ઉડાડીને લઈ જાય છે અને નમીની બાદમાં ખેતરની ઉપરી મીટીને ભી તેજ હવા ઉડાડીને લઈ જાય છે. નમીની ઉર્વરતાને બનાવી રાખવા હારું અને વસાડવા હારું તેજ હવાને રોકવું ઘણું જરૂરી છે. એના કામ હારું રતનદ્રવ્ય એક એવું પેડ છે તેઓ વાયુની ગતિને એકદમ ધીમો કરી નાખે છે અને એનો લચીલો બદન તેજ હવાને કારણે ઝૂકી જાય છે પણ એવું તૂટે નહીં અને હર હેક્ટર કરીબ 3000 પૌધા ખેતરમાં લાગેલા ઓહે તો ખેતરમાં શીતલહર યા તેજ ગરમ લૂથી ફસલને યા ખેતરની ભૂમિને કોઈ નુકસાન નહીં પહોંચે છે. એવી જમીન જો ગરમીમાં ફાટે છે અને તીના હારું બીજ રતનદ્રવ્યનો શીહળો ઘણો હિ લાભદાયક રહેશે. લગાતાર શીહળો રહેવાને કારણ નમી બળેલી રહે અને જીના ખેતરમાં નમી બરાબર બળેલી રહે અને તીના ખેતરની દરારે ભી કાફી કમ પડે છે. કિસાન સાથીઓ, એનો સારાંશ એ છે કે ધોળી મુસલીની ખેતી કરવાથી પહેલું ખેતરમાં યા રતનદ્રવ્ય લગાડવા પડે છે અને યા ઘણા લાભદાયક છે. પ્રાકૃતિક ઉર્વરતાનો એક મજબૂત અને વાયુ અવરોધકની હાગળી પરિસ્થિતિઓમાં એવું જરૂરી છે કે કેવલ એક ઝાડકું જેટ્રોપાનો યોજનાબદ્ધ તરીકાથી જરૂરતના અનુસાર વૃક્ષારોપણ કરીને આપણું સફેદ મુસળીની ખેતી કરી શકીએ. તો કિસાન સાથીઓ, એના કામ હારું આપણને ના કે આપણ ધનની જરૂરત પડે બલકે વિશેષ જળની બી કમ જરૂરત પડે છે અને ખાસ ધનની બી એમાં જરૂરત

0: નીપડે નાકી વિશેષ રૂપથી સુરક્ષા ભી ઇનમાં મળે છે. એટલો લાભકારી પોધો આપણ ઘણો હી કમ પરિશ્રમ ઘણી મહેનત કમ મહેનતમાં ભી યો સફળતાપૂર્વક લાગી જશે. તો કિસાન સાથીઓ ઇનાન ઉગાડવાને બજાય એના ડાખલા કાપીને ભી લગાડવાથી રતન દોધીઓ લાગી જાય છે. ધોળી મુસલીના જો ઉત્પાદન જ્યાદાતર ખર્ચો કરવા પર ભી આપો પ્રાપ્ત નહીં કરી પાઈ અને જેટ્રોપા રતન દોધિયાની હાટે ધોળી મુસલીની ખેતી કરીને આપો ઘણા હી કમ ખર્ચામાં ધોળી મુસલીનો જ્યાદાતર ઉત્પાદન લઈ શકી. પરીક્ષણના તોર પર કઈ જગા પર ઇને મૂળ સિદ્ધાંતને અપનાઈ ગયા છે અને તેના કિસાનોને આહ તિહુની જેટલી કરે એટલી તિહુન સફળતા મળે છે. પશ્ચિમી રાજસ્થાનની પ્રતિકૂળ પરિસ્થિતિઓમાં ભી એવા પ્રકારથી વૃક્ષારોપણ કરીને ધોળી મુસલી હારું અનુકૂળ પરિસ્થિતિઓ બનાવી ગયો છે અને કઈ કિસાન એનો લાભ ભી લઈ રહ્યા છે. બહુવિસ્તરીય કૃષિ વ્યવસ્થામાં જેનો વર્ણન એની આજ હું તમને સાંભળાવી રહ્યો અને ધોળી મુસલીની ખેતી હારું જ્યાદાતર અનુકૂળ પરિસ્થિતિઓ છે અને અનુકૂળ પરિસ્થિતિમાં ધોળી મુસલીની ખેતી કરવા પર ઘણો કમ ખર્ચો આવે છે. જ્યાં કમ ખર્ચો આવે છે ત્યાં જોખમ બિલકુલ નહીં રહેશે. ધોળી મુસલીની ખેતીમાં જ્યાદાતર ધન વિશેષ કરવો કોઈ સફળતાપૂર્વક કામ નહીં મળે છે. યોજનાબદ્ધ રૂપથી ખેતરને પ્રાકૃતિક અવસ્થામાં લાવવાનું અને તેની બાદમાં ધોળી મુસલીની ખેતીને કરવું કિસાન હારું લાભદાયક રહે. અને એ જરૂરી છે કે બીજ આપો ખૂબ પેદા કરવાનો ધોળી મુસલીનો અને ખેતરમાં અનુકૂળ પરિસ્થિતિઓ બનાવવાની. બીજ તૈયાર કરવાના તરીકો કિસાન ભાઈઓ ઘણા ખરા ડુંગરોમાં ભી કાફી સફેદ મુસલી જ્યાં પાઈ જતી હોય તેનાને કમ માત્રામાં લગાડવાની અને જેના કન નહીં હોય તેઓ બીજા કનથી બી લાવે તો કમ માત્રામાં લગાડવાની અને આગલે સાલ તેના બી હારું તૈયાર કરીને તેના જાદા ક્ષેત્રફળમાં ફેલાઈ દેવાનું. ધોળી મુસલીની ખેતી સફળતા પ્રાપ્ત કરવાનો એક યો મૂળ મંત્ર છે. તો કિસાન સાથીઓ મેં હમણે તમને કિસાન ભાઈઓને આપણા ખેતરમાં ધોળી મુસલીની ખેતી કરીને જ્યાદા સે જ્યાદા ઉત્પાદન કિસાન ભાઈ પ્રાપ્ત કરી શકે તેના બારામાં જાણકારી સંભળાવી.
1: હું છે આરજે રાકેશ
2: અને હું છે આરજે કમતા ડામોર.
1: તમે સાંભળી રહ્યા છે કાર્યક્રમ ખેતીવાડી, આપણા ઝાબવાના પહેલા સામુદાયિક રેડિયો સ્ટેશન રેડિયો ટંટિયા ભીલ 90.8 FM ઝાબવાની આવાજ પર. તો ચાલો કિસાન ભાઈઓ, એક વખત હજુ સમય થઈ ગયો છે એક નાના બ્રેકનો અને બ્રેકમાં આપ સાંભળવાના છે આપણા ઝાબવા જિલ્લામાં ભીલ સમુદાયમાં જબર લાડ લાડિયા પરણે એને ટીનમાં જો ગાવે ત્યું ઘણું મજાનું અને અસલ ગીત સાંભળીને પાછા ભેળા થા હું કાર્યક્રમ ખેતીવાડીમાં. જાજો મતી કહેતા સાંભળતા રહેજો સામુદાયિક રેડિયો સ્ટેશન રેડિયો ટંટિયા ભીલ.

0: આજ હું તમને લીંબુ વર્ગીય ફળોના પ્રમુખ કીટ અને તીહુનો સમન્વિત પ્રબંધનની જાણકારી હમળાવવા જઈ રહ્યો છે. તો કિસાન સાથીઓ, લીંબુ વર્ગીય ફળોનું ઉત્પાદન ઘણો અસલ રહેશે અને અસલ થાય છે. પણ ઘણા એવા કીટ જેની વ્યાધિઓ લીંબુ વર્ગીય ફળોના ઉત્પાદનને પ્રભાવિત કરે છે. કદી કદી પ્રબંધનના અભાવમાં ભી પૂરી ફસલ ભી ખતમ થઈ જાય છે. એના કીટો અને રોગોનો ઉચિત સમય પર કિસાન ભાઈ ઉપયુક્ત પ્રબંધન નહીં કર્યો હોય તો કિસાન ભાઈઓને કાફી નુકસાન થઈ જાય શકે છે. લીંબુ વર્ગીય ફળોમાં લાગવા વાળા કીટ એવી રીતે છે. તો કિસાન સાથે લીંબુની તીતલી, તો લીંબુની તીતલીનું નામ, વૈજ્ઞાનિક નામ પેપિલિયો ડેમોલિયમ છે. અને એના યા લગભગ 3 સેન્ટીમીટર લાંબી અને ભૂરા અને કાળા રંગ અને ધોળા રંગની રહેશે. અને પક્ષીઓની જો વિસ્તારની હરકી દેખાઈ દેશે. પૂરી તરફ વિકસિત થવા પર સુંડી લગભગ 40 mm લાંબી અને પીળા રંગની થઈ જાય છે. વયસ્ક તીતલી જો કાળા અને પીળા રંગના નિશાનવાળી પાખડાની પહેચાન તીથી થાય છે. નુકસાન, તો કિસાન સાથીઓ, નુકસાનના લક્ષણ એની કીટની સુંડી અવસ્થામાં જો હાનિકારક રહેશે અને શરૂઆતી અવસ્થામાં સુંડી કોમલ પાયડાને દાખલા ખાઈ જાય છે. અને એની અવસ્થાની સુંડીઓમાં પોધો પૂરી તરફ નુકસાનદાયક થઈ જાય છે. તો કિસાન સાથીઓ, સમન્વિત પ્રબંધન અને ઇહનો ઉપાય, લાર્વાને હાથોથી ધરીને ખતમ કરી દેવો જોઈએ અને બગીચાના ખરપતવારને નિયમિત રૂપથો નીકાળતો રહેવાનું. લીમડાના બીજ 7 અને 3% નો છિડકાવ તીતલી નિયંત્રણમાં કાફી પ્રભાવિત રહેશે. ડિપેલ, તો કિસાન સાથીઓ, ઇનમાં ડિપેલ કપ ચમચ 0.5% બેસિલસ નો છિડકાવ અને લાર્વાના નિયંત્રણ હારું કાફી અસલ રહેશે. તો કિસાન સાથીઓ, લીંબુ ન સીલો, એનું વૈજ્ઞાનિક નામ ડાઇફોરિના સિટ્રી. તો એની પહેચાણ કરવા હારું કિસાન ભાઈઓ, એના બગીચાના જો શિશુ હલકા પીળા રંગના રહેશે ત્યાં શરૂઆતમાં પાયડા પર સોટેલા રહેશે અને વિકસિત થવા પર પોદા પર ફેલી જાય છે. વયસ્ક લગભગ 2-3 મિલીમીટર લાંબો અને ભૂરા રંગનો રહેશે. તેના પાખડા ઝીલીદાર અને પારદર્શક રહેશે. તો કિસાન સાથીઓ, નુકસાન કે કંપ ઉગાડે તો એના લક્ષણ, એની કીટના શિશુ અને વયસ્ક બેહે અવસ્થામાં હાનિ પહોંચાડે છે. યા એક રોસ સિંહવાળો કીડો છે, કીટ છે અને શિશુ અને વયસ્ક પાયડા અને કોમલ દાખલાનો રોસ ઉણે છે અને તેનાથી ગ્રસિત પાયડા સીકુડી જાય, કોકડાઈ જાય છે અને બાદમાં પોદો બીમાર ખાધેલો દેખાઈ દેશે. યા કીટ વરેભરમાં સક્રિય રહેશે. હર સમય પર નુકસાન પહોંચાડવાની તાકાત રાખે છે અને ઝેર પોદામાં નવા કૂપળા ફૂટે તો એનાનો અસલી મધુર જો મીઠો રસને સૂહીને એના પાયડા અને ફળ પર ફફૂંદ જમી જાય છે અને એના કીટ ગ્રીન વાયરસ રોગનો વાહક બી છે. સમન્વિત ઇહનો ઉપાય કરવા હારું કિસાન ભાઈ એના નિયંત્રણ હારું ડાયમિથોએટ 0.045% યા મોનોકોટોફાસ 0.05% કઈના બી રસાયણનો છિડકાવ કરવો જોઈએ. પ્રકૃતિમાં ઇહન નિયંત્રણ કરવા હારું એના પરભક્ષી પરજીવી ઇનમાં પાયા જશે. પરભક્ષી કોક્સિલેના સેપ્ટમ પક્તાટા ને તો આપણું રેપોન્ડા, તો એનાને કઈ એવો નુકસાન ઉગાડે છે. તો કિસાન સાથીઓ, લીંબુની જો મખી, તો યા વૈજ્ઞાનિક તરીકાથી એનાને એનું નામ હેમેપ્ટેરા છે અને પેશાણ એના વયસ્ક કીટ 1 થી લગાડીને 1.5 મિલીમીટર લાંબા રહેશે અને એનું શરીર અને પાખડા સફેદ રંગના મોમી ચૂર્ણ થો ઢાકાયેલું રહેશે. इनी आँखियों पर बैंगनी से अने नुकसान। तो किसान साथियों इना कीट ना शिशु अने वयस्क बेहे हानिकारक अवस्थाओं में रहेशे। शिशु अने वयस्क पायणा अने मुलायम डाखला थी रोह सूहीने हानि पोगाड़े से। ज्यादा प्रकोप थी ग्रसित पायणा नो कोमल कूपड़ा अने डाखला ने हल्का रंगना थाईने इनमा कमळावा लागी जाय से। तो किसान साथियों समन्वित प्रबंधन बगीचानी आसपास उगवा वाला जंगली पौधा ने खत्म कर देवाना अने पुराना बगीचानी साफ सफाई करवानी। पौधाना फूकेला अने पुराना डाखला ने कापी ने अलग करी लेवाना अने जल निकासी नो उचित प्रबंधन करवानो। ज्यादा प्रकोप थावा पर मेलाथियन 50 ईसी नी 2 मिलीमीटर मात्रा ने फेनवरलेट 50 ईसी नी 1 मिलीमीटर मात्रा प्रति लीटर पानी में घोली ने मेलवी ने छिड़काव करवानो। तो किसान साथियों फल सुहा वाळो शलभ परुट। तो किसान साथियों वैज्ञानिक तरीका थी इनो वैज्ञानिक नाम नाक्सीडी से अने इनी पहचान नो चिन्ह से किसान भाइयों वयस्क शलभ लगभग 2.5 सेंटीमीटर लांबू हस्त पुष्ट शरीर वालों अने तीहुना पाखड़ा विस्तार 9 सेंटीमीटर तक नो रहे से। अग्र अगाड़ी ना जो पाखड़ा राता भूरा रंगना रहे से जिना पर लीला रंगना मिश्रण भी रहे से अने पाखड़ा नारंगी रंगना रहे से अने जिना पर सेम ना बीज नी आकृति नो काला धब्बा रहे से। इना कीट ना इलाज जो एक सेमील ऊपर से अने लगभग 5-6 सेंटीमीटर लांबा अने काला रंगना रहे से। तो किसान भाइयों यह नुकसान की कम पोगाड़े तो इना ना लेप्टिव डोपलेरा ना अंतर्गत आवाला कीटों में इलाल नी अवस्था में हानिकारक पुगाड़े से इलाल बनी न्यू खावा मंडे से अने इना कीट ने वयस्क सल्ला हानिकारक अवस्था में जो कि फलों रोसु है से समन्वित प्रबंधन उपाय। तो किसान साथियों बगीचाना आसपास परपोषी पौधा ने भी खत्म कर देवाना अने कीट नी संख्या ने कम करी जाय सके से। सीमित क्षेत्रों में फलों ना अने थैलियों सड़ावी ने कीट थी फसल थी वसाड़े जाय सके से। नाना बगीचा में हाँ ना टाइम पर कसरू नाकी ने धुआड़ू करवा थी काफी असल लाभप्रद रहे से। तो किसान साथियों मैं आज तमो नींबू वर्गीय फलों ना प्रमुख पीड़क कीट अने तीहुना समन्वित प्रबंधन ना बारे में जानकारी हमलावी।
1: तो किसान भाइयों यो तो आज नो कार्यक्रम खेतीवाड़ी। आज ना खेतीवाड़ी कार्यक्रम में आपुई बात हम ली आयुर्वेदिक औषधि नी खेती नी बातियो। इना मा आपुई सबथी पहला मीठी तुलसी नी खेती नी बात करी सफेद मुसली नी खेती नी बात करी अने नींबू वर्गी फसल नी पण आज आपुई इना कार्यक्रम मा बात हांभळी। हाथे हाथ एक एवा किसान भाई नी वात पण हांभळावी त्या मीठी तुलसी नी खेती करी रह्या छे अने मुनाफो पण कमाई रह्या छे। बधी वातो वताड़ियो से कृषि विज्ञान केन्द्र झाबवाना सहयोग देखी मारा सहयोगी भाई कमता डामोरे। तो किसान भाईयो हमू रोज तमारी हारू एवा असल थी असल खेतीवाड़ी ना कार्यक्रम लावी से अने आशा पण करी से कि हमारा झाबवा जिला ना किसान भाई ये बधी वातो हांभळे અને અસલ મોટો મુનાફો કમાઈ શકે। તો કિસાન ભાઈઓ આ સારું બસે ત્રી વાત કેમ કે હાવ સમય થઈ ગયો છે બીજા કાર્યક્રમોનો। હું આરજે રાકેશ લું છે તમારી દેખી ઇજાજત પણ તમું જાજો મતી કહેતા હામલતા રહેજો ઝાબવાની આવાજ સામુદાયિક રેડિયો સ્ટેશન રેડિયો ટંટિયા ભીલ 90.8 FM તમારા જ રેડિયો ખતવાર આરજે રાકેશની હાથે।
2: આપ સુન રહે ઝાબવા કા પહેલા સામુદાયિક રેડિયો સ્ટેશન રેડિયો ટંટિયા ભીલ 90.8 FM આપણો રેડિયો આપણી વાતે।